નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આજે સોમવાર, તારીખ 22 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ 8. અત્યારે સવારના 5:57:45 થવા આવી છે. આજનો આપનો દિવસ શુભ એવી મંગલ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગલ સુરાવલીઓ સાથે કરીએ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દી સમાચાર.

મિત્રો, કહેવાય છે કે પ્રાર્થના એટલે અંતરનો અવાજ, પ્રાર્થના એટલે વિપત્તિ સામેનું રક્ષા કવચ, અને પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સીધો સંવાદ. તો આવો, આ સીધા સંવાદમાંથી આપણે ખસી જઈએ. આપને રજૂ કરીએ છીએ બ્રહ્માનંદની રચના ભૂષણ મહેતાના સ્વરમાં.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણી રહ્યા છો આપ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં હવે આપના સુધી મોકલી રહ્યા છે સૂરદાસની રચના સુભદ્રા દેસાઈનો સ્વર.

બ્રહ્માનંદની રચના માણી રહ્યા હતા. મૃદુલા પરીખનો સ્વર હતો અને અંતિમ પ્રસ્તુતિ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાંથી અમે વિરામ લઈએ છીએ. હમણાં જ આપ માણી રહ્યા હતા પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. વક્તા હરીશ વટાવવાલા.
1: પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. કબીરજીએ કહ્યું છે કે મન તોહી કિસબિધ કર સમજાવું, સોના હોય તો સુહાગા મંગાવું, બંક નાલ રસ લાવું, જ્ઞાન શબ્દ કી ફૂંક લગા કર પાણી કર પીઘલાવું. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતાના 10મા અધ્યાયમાં કહે છે, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, અર્થાત બધી વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું. વિદ્યા જ્ઞાનને દૂર કરી જ્ઞાનનું વિતરણ કરે છે, અંધકારને દૂર કરી પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા, પશુતાને છોડાવી મનુષ્યત્વનું પ્રતિસ્થાપન કરે તે વિદ્યા. પરંતુ વિદ્યાઓ તો અનેક છે. આપણા શાસ્ત્રોમાં તો 14 વિદ્યાસ્થાનો અને 64 કળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ બધી વિદ્યાઓનું ઉત્તમાંગ અધ્યાત્મ વિદ્યા છે. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા ભગવાન શ્રી કૃષ્ણ છે. અધ્યાત્મ વિદ્યા વિશે 4 વેદ, વેદાંત સૂત્રો, પુરાણો, ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ગીતા જેવા ધર્મશાસ્ત્રો છે. આ બધા કૃષ્ણનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શિવજીની કઠોર તપસ્યા ઉપાસના કરીને રાવણે ગૂઢ વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી, ત્યાં સુધી કે હિમાલયમાં આવેલ કૈલાસ શિખરના શિવાલયમાંથી ખુદ શિવજીને લિંગ સ્વરૂપે હથેળીમાં લઈને શ્રીલંકા લઈ જવા તૈયાર થયો. આવી મહાન શક્તિઓને વિદ્યાઓને ધારણ કરનાર રાવણ રાક્ષસ કુળમાં જન્મ્યો હતો. તે આ અદ્ભુત વિદ્યાઓનો સદુપયોગ કરીને રાક્ષસ કોટીમાંથી દેવકોટીને પામી શક્યો હોત, પણ રાવણે વિદ્યાનો દુરુપયોગ કર્યો જેથી તેનો નાશ થયો. દીતિ અને અદિતિ બંને બહેનો હતી. અદિતિના પુત્રો આદિત્યો એટલે કે દેવો કહેવાયા અને દીતિના પુત્રો દૈત્યો કહેવાયા. આદિત્યો ભગવાનના ભક્તો છે અને દૈત્યો નાસ્તિક છે. રાવણ જેવા કેટલાક દૈત્યો અપવાદ છે. પ્રહલાદનો જન્મ દૈત્યકુળમાં થયો હતો, છતાં પણ બાળપણથી જ તે ભગવાનનો પરમ ભક્ત હતો. તેની ધર્મનિષ્ઠા અને ભક્તિને કારણે તે ભગવાનનો પ્રતિનિધિ ગણાય છે. ભક્ત પ્રહલાદને પિતા હિરણ્યકશ્યપુ દ્વારા ભગવાનની ભક્તિ ન કરવા માટે અને ભક્તિ કરતા રોકવા માટે ઘણું જ કષ્ટ આપ્યું. અરે, ત્યાં સુધી કે ધગધગતા લોખંડના થાંભલાને ભેટવા માટે દુરાગ્રહ કર્યો. ભક્ત પ્રહલાદ તો ભક્તિમાં આસક્ત હતા. તે જાણતા હતા કે જેણે જન્મ આપ્યો છે તે ભગવાનને જ જીવાડવાની અને મારવાની સત્તા છે, એમ સમજીને તેઓ થાંભલાને ભેટ્યા. જીવ કરતાં પણ શિવ સ્મરણ ઉત્તમ છે અને કષ્ટભંજક ભગવાનને નૃસિંહ સ્વરૂપે પ્રગટ થઈને હિરણ્યકશ્યપુનો સંહાર કર્યો. આજના વિજ્ઞાન યુગમાં માણસે અણુબોમ્બ, નેપામ બોમ્બ, લેસર કિરણોની શોધ કરીને એક વિરાટ પગલું ભર્યું છે. તેથી એ અધિક ક્લોનિંગ પદ્ધતિથી માનવના જન્મ સુધી તે પહોંચ્યો છે. પણ જો કોઈ રાક્ષસી વૃત્તિના માણસના મગજમાં દુર્બુદ્ધિ આવે અને આ સાધનોનો દુરુપયોગ કરે તો પૃથ્વીનું જીવતત્વ નાશ પામે. આત્મા તરફ લઈ જતી વિદ્યા અધ્યાત્મ વિદ્યા છે. અધ્યાત્મ વિદ્યા અવિનાશી સુખનો નિર્દેશ કરે છે. અધ્યાત્મ વિદ્યા સ્થૂળ છોડાવી સૂક્ષ્મ તરફ લઈ જાય છે. માટે અધ્યાત્મ વિદ્યા જ સર્વ વિદ્યાઓમાં ઉત્તમાંગ છે. અધ્યાત્મ વિદ્યાથી અર્થપાપ પ્રાપ્તિ થતી નથી, પરંતુ ભગવાનના વિભૂતિ સ્વરૂપની ઓળખ થાય છે.
0: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા હરીશ વટાવવાલાને. વિષય હતો પ્રકાશનું વિતરણ કરે તે વિદ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત, જેમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં હમ દોનો ફિલ્મનું ગીત, જેના સંગીતકાર છે જયદેવ અને રચના છે સાહિર લુધિયાણવીની.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ દિલ દેખે દેખો ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં, જેના સંગીતકાર છે ઉષા ખન્ના અને ગીતના શબ્દો છે.

0: Favó?
1: सुनो ना,
2: हाँ?
1: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ।
2: तो रोका किसने है? हाँ?
1: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं।
2: मुझसे।
1: तुमसे? तो अच्छा बताओ फिर।
2: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है।
1: पर उससे मेरा क्या फायदा?
2: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ।
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ। नंबर नोट करो, 870-001-4242।
1: ओ 870-001-4242। लो अभी फोन लगाता हूँ 870-001-4242 पर।
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ઓપી નૈયરના સંગીત નિર્દેશનમાં SH બિહારીની રચના. ફિલ્મ હતી એક મુસાફિર એક હસીના અને જેના ગાયક કલાકાર હતા આશા ભોસલે અને મોહમ્મદ રફી.

કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા મજરૂહ સુલતાનપુરીની રચના, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. સંગીત હતું નૌશાદનું અને ફિલ્મ હતી ધરમકાંતા. શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃત સમાચાર, જે રિલે કરીશું આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર એ હરિહરનના સ્વરમાં.
1: અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બની ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ચ માર્ગને 50 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. જે રજૂઆતને સ્વીકારીને તેને વિકસાવવા માટેની મંજૂરી આપી હતી તેમ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું.
2: ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટિફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. 6-0 થી 6-7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે રૂપિયા 50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
1: રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું.
3: પેપર અચ્છા થા ઓર પહેલી બાર સે દૂસરી બાર કી એક્ઝામ મેં પેપર થોડા હાર્ડ થા.
4: સિમિલર ટાઈપ કા થા, ઉતના જ્યાદા કુછ ફરક નહીં થા. પહેલે સે મતલબ ટાઈમ મિલા જ્યાદા પ્રિપેરેશન કરને કે તો ઓર અચ્છા હુઆ. પહેલે મેરા ફોકસ યે થા કે મેરે માર્ક્સ પિછલી બાર સે જે મેરી ગલતી હુઈ થી વો અભી ના હો ઓર મેરે અચ્છે સે અચ્છે માર્ક્સ આ સકે.
5: બાયોલોજી ઇઝી લગા, બાકી ફિઝિક્સ તો ટફ હી લગા. પિછલા પેપર ઇસસે ઇઝી થા તો યે બાર કા કહે સકતી હે મોડરેટ થા.
1: અમદાવાદના વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે. સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આઈએન ઘાસુરે જણાવ્યું હતું કે 2 વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેની 150 ગ્રામ કરતાં વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
6: પ્રાઇમરી ઇન્ક્વાયરી મેં યે પતા ચલા હૈ કે યે જો મોન્ટુ ઠક્કર હૈ ઉસકા એક દોસ્ત હૈ વો ભી સ્પા કા ઓનર હૈ, પવન નામ હૈ ઉસકા. યે પવન ઓર મોન્ટુ ઠક્કર દોનો સ્પા ચલા રહે હૈ તો ઇનકો ક્યા સ્પા મે અપને કસ્ટમર કો યે ડ્રગ્સ વગેરે કી સપ્લાઈ કરને કા સુઝાવ આયા થા. ઇસીલિયે ઇનોને કિસી અપને ફ્રેન્ડ્સ કે તહેત એક બાલોતરા રાજસ્થાન કે અંદર સંપર્ક કિયા થા ઓર બાલોતરા રાજસ્થાન સે એક કરણ રામ કરકે એક વોન્ટેડ એક્ટિવિસ્ટ હૈ ઉસકે પાસ સે યે જાકે યે અપના એનડીપીએસ ડ્રગ્સ વગેરે લાકે ઉસે એક છોટી જીપર મે પેક કરકે અપને કસ્ટમર કો સપ્લાઈ કર દિયા.
1: અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા.
7: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ વજાત, જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ.
1: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ બે પાળીમાં લેવાશે. યુજીસી નીટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abd ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મડસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેત્રોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અને બફારાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
8: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આ યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું.
1: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીએનએફસી ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂર્યની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એમાં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો, પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતાં શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા આ ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. બાળ પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધીઓ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની પોંડા ફૂટબોલરની ટીમને 6-1 માત આપી હતી, જ્યારે ગ્રુપ એમાંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 6 માર્ગને રોડ મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, પ્રસ્તુત છે હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમમાં હવે થોડી જ વારમાં રજૂ થશે ભક્તિ સંગીત આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:45 ગુજરાતી સમાચાર, 7:55 રિલે અમદાવાદ, 8:00 સમાચાર પ્રભાત બાદ 8:15 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી ગરબા રજૂ કરવામાં આવશે. 8:30 થી 10:00 સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળી શકશો.

બરાબર 10 વાગે અમારા આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો આપનો મનપસંદ કાર્યક્રમ ગુલમહોર રજૂ થશે અને શ્રવણ માથુરી કાર્યક્રમ આપ સાંભળી શકશો 10 વાગીને 30 મિનિટે. 11 વાગ્યાથી 12 વાગીને 30 મિનિટ સુધી વિવિધ ભારતી પ્રસારણ સહ પ્રસારિત કરવામાં આવશે. ત્યારબાદ 12 વાગીને 30 મિનિટે મહિલા જગત, 1 વાગે હિન્દી અને અંગ્રેજી સમાચાર, 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીત, 1 વાગીને 20 મિનિટે પ્રાદેશિક સમાચાર, 1 વાગીને 30 મિનિટે જય જવાન ફિલ્મ સંગીત, 2 વાગીને 15 મિનિટે હિન્દી સમાચાર બાદ 2 વાગીને 30 મિનિટથી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળી શકશો.

સાંજના 5 વાગ્યે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર રજૂ થશે. ત્યારબાદ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીત 5:05, 5:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 6 વાગ્યે નવલિકા અને સુગમ સંગીત આપ સાંભળી શકશો. 6:30 કાર્યક્રમ યુવાણી, 7 વાગ્યે રિલે અમદાવાદ, 7:10 પ્રાદેશિક સમાચાર સહપ્રસારિત કરવામાં આવશે.

બરાબર 7:20 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં આજે આપ નર્સરીનો વિકાસ અને તેમાં ધ્યાનમાં લેવાની બાબતો એ વિશે અશોકભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત સાંભળી શકશો. ત્યારબાદ 7:50 ગુજરાતી સમાચાર, 8 વિવિધ ભારતી પ્રસારણ, 8:45 સમાચાર સંધ્યા અને અંગ્રેજી સમાચાર, ત્યારબાદ 9:15

બરાબર 11 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર અને અંગ્રેજી સમાચાર સહપ્રસારિત કરવામાં આવશે. તો મિત્રો, આ હતી આજે રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે સાંભળીએ ભક્તિ સંગીત, જેમાં પ્રથમ રજૂ કરીએ ગાયક કલાકાર નારાયણ સ્વામીના સ્વરમાં ભક્તિ ગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન पुलिस द्वारा जनहित में प्रसारित.
2: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
3: जोड़िया प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
2: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
3: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
2: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
4: जोड़िया फॉर्चून पार्क गैलेक्सी वापी में.
5: मित्रों, हवे सांभळीए गायक कलाकार बिहारी गढ़वी ने.

0: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
1: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
2: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
1: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
2: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
3: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
4: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
5: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રવિ રામની રચના, ગાયક કલાકાર શક્તિદાન ગઢવીના સ્વરમાં. મિત્રો, આ ભક્તિ ગીત સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. માફ કરશો મિત્રો, આ ભક્તિ ગીત સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતી સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે.

0: અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉદ્યાનના ચિત્તા વ્યવસ્થાપન ક્ષેત્રનો પ્રવાસ કર્યો. અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રપતિએ ચિત્તા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ચિત્તા પર પ્રદર્શન નિહાળ્યું. રાષ્ટ્રપતિ શ્યોપુરથી ગ્વાલિયર જવા રવાના થશે અને બાદમાં ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં નવી દિલ્હી પરત ફરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્યના સહિયારા પ્રયાસમાં એકસાથે લાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं मृगनैनी पांडे.
0: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई 62,42,00,000 रूपयाना कथित बैंक छेतरपिंडीना केस में मुंबई स्थित एक पेढ़ीना भागीदारों आवासों अने अन्य स्थलों दरोड़ा पाड़ा. એક નિવેદનમાં સીબીઆઈએ જણાવ્યું કે ઇન્ડિયન બેંકની ફરિયાદ પર 18 જૂને કેસ નોંધાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપી વ્યક્તિઓએ કથિત રીતે ગુનાહિત કાવતરું ઘડી છેતરપિંડી કરી હતી અને બેંકોને દેવાદારના આંકડા અને અન્ય ખોટી નાણાકીય માહિતી રજૂ કરી લોન મેળવી હતી. દરોડા દરમિયાન તપાસને લગતા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે કહ્યું છે કે ઈરાન સાથેની વાટાઘાટો પ્રગતિ પર છે. ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે. અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાશી કરી રહ્યા છે. પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાઓના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે. શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે. સાંભળીએ એક અહેવાલ.
2: लेक ल्यूर्सन के निकट बर्गनस्टॉक रिजॉर्ट में बंद कमरे में हो रही इस वार्ता से पहले जेडी वेंस ने कहा कि अब तक की बातचीत के उत्साहजनक परिणाम सामने आए हैं और आगे भी प्रगति की उम्मीद है. वार्ता का मुख्य केंद्र ईरान का परमाणु कार्यक्रम है. इसके साथ ही इसराइल और लेबनान के बीच युद्ध विराम बनाए रखने सहित क्षेत्रीय सुरक्षा के मुद्दों पर भी चर्चा जारी है. जेडी वेंस ने कहा कि हाल के कूटनीतिक प्रयासों से सकारात्मक परिणाम मिले हैं और क्षेत्र में शांति तथा स्थिरता बनाए रखने के लिए अमरीका लगातार प्रयासरत है. समाचार कक्ष से शक्ति सिंह.
0: राष्ट्रीय परीक्षा एजेंसी NTA द्वारा जून 2026 सत्र की UGC राष्ट्रीय पात्रता परीक्षा NET नो आज थी प्रारंभ थशे. आ परीक्षा आगामी 30 तारीख सुधी कम्प्यूटर आधारित टेस्ट मोड में दररोज 2 पाड़ी में लेवाशे. UGC NET परीक्षा जुनियर रिसर्च फेलोशिप अने આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને PhD અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. NTA ઉમેદવારોને પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપી છે. કેન્દ્રીય માધ્યમિક બોર્ડ CBSE ધોરણ 12 ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકનના પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર 87% વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. CBSE વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

0: સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ eirnews_abadને ફોલો કરશો. ભારતે ગઈકાલે રોટર ડેમમાં અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું. ભારત તરફથી જુગરાજસિંહ, અભિષેક અને રાજિન્દરસિંહે ગોલ કર્યા. અંતિમ ક્વાર્ટરમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો. હાર્દિકસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને યુરુગ્વે વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી. આ પરિણામથી ગ્રુપ એચ મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે. હાલ ગ્રુપ જીમાં ન્યૂઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે ઓસ્ટ્રિયા સામે થશે. દરમિયાન ગ્રુપ જી મેચમાં ગઈકાલે ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી, તો ગ્રુપ એચમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં ICC 2020 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાનચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી આ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો, કહ્યું યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદ્દેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસું ફરી સક્રિય થયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિન સ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની UGC નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

ડંકો વાગ્યો, લડવૈયા શૂરા જાગજો રે. સંજય ઓઝા આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દેશભક્તિના રંગે રંગાયેલું આ ગીત. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8 અને 15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. પ્રતીક્ષા કરીએ સમાચારની, આપ જોડાયેલા રહો અમારી સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર વત્સલા પાટીલના સ્વરને. મિત્રો, આ સાથે જ ગરબા અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગોલમાલ ફિલ્મનું ગીત ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર છે રાહુલ દેવ બર્મન અને રચના છે ગુલઝારની.

0: અરે ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પપ્પી લહેરીના સંગીત નિર્દેશનમાં ફારૂક કૈસરની રચના. ફિલ્મ હતી લહુ કે દો રંગ અને જેના ગાયક કલાકાર હતા મોહમ્મદ રફી.
1: બેન, નોકરી મળી ગઈ!
2: અરે વાહ, અભિનંદન! હવે બહુ બધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ.

0: જેકેટ.
1: થોબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
2: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: કાર્યક્રમમાં હવે સાંભળીએ રામ બલરામ ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને કિશોર કુમાર. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને રચના છે આનંદ બક્ષેની.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આનંદ બક્ષીની રચના, ગાયક કલાકાર મોહમ્મદ રફી, આર ડી બર્મન અને સાથીદારોના સ્વરમાં. ફિલ્મ છે શાન અને સંગીતકાર છે આર ડી બર્મન.

કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા તલાશ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકર, મોહમ્મદ રફી અને સાથીદારોના સ્વરમાં. સંગીત હતું એસ ડી બર્મનનું અને ગીતના શબ્દો હતા મજરૂહના. તો મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો આપનો મનપસંદ કાર્યક્રમ ગુલમોહર અહીં સમાપ્ત થાય છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભજનો, જેમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર પ્રાણલાલ વ્યાસના સ્વરમાં કેશવ રાઠોડની રચના, જેના સંગીતકાર છે સી અર્જુન.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી.
2: યે,
0: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में प्रवेश शुरू हो चुके हैं. सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, केमिकल, प्लास्टिक, कंप्यूटर, इंफॉर्मेशन टेक्नोलॉजी में प्रवेश उपलब्ध. योग्यता है 10वीं पास. सरकारी पॉलिटेक्निक में प्रवेश के लिए वेबसाइट है www.gpdaman.in. अधिक जानकारी के लिए गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण में संपर्क करें. गवर्नमेंट पॉलिटेक्निक वरकुंड दमण.
5: હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં મહેશ યાદવનું સંગીત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
3: जोडियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
2: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
3: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
2: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
4: जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.
5: મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર રાજુલ મહેતાના સ્વરને.

0: edi.nhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
0: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
4: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
1: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
4: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
1: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
5: હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં મહેશ યાદવના સંગીતને।

આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં મહેશ યાદવના સંગીતને. તો મિત્રો, આ ગીત સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભજનોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
2: ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
3: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોન માંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
4: આરબીઆઈ કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: મોગેમ્બો ખુશ હુઆ.
6: મોગેમ્બો ખુશ હુઆ.
5: અરે લિપિ, આ શું?
0: બસ આજ છે ને મને આમ જ બધું ફિલ્મી ફિલ્મી ફીલ થઈ રહ્યું છે. આમ ચારે બાજુ છે ને ફિલ્મ જગત દેખાઈ રહ્યું છે, એટલે મારું તો આવું ચાલ્યા કરશે. શ્રોતા મિત્રો અને અમારી વાલી વાલી સખીઓ, કાર્યક્રમ સહયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સૌને મજા ચોક્કસ આવશે, એમાં ના નહીં.
5: ઓકે ઓકે લિપિ, પણ થયું છે શું આજે? એમ તો કહો કેમ આમ ફિલ્મી ફિલ્મી થઈ ગયા છો? મને તો એવું લાગે છે કે હમણાં તમે એક્ટિંગ પણ કરવાની શરૂ કરી દેશો.
0: ના, એવું નથી. આજે છે ને મને આમ ચારે બાજુ હિન્દી સિનેમાનો ગર્જતો અવાજ અમરીશ પુરી સંભળાઈ રહ્યા છે. ખબર છે કેમ? કારણ કે શ્રોતા મિત્રો, આજે અમરીશ પુરીની જન્મ જયંતિ છે. જો કે આ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, પણ આપણા સૌના દિલમાં જીવંત છે.
7: સાપ કે કાટે કો ધતુરા અસર નહીં કરતા. बिल्ली ने सिर्फ रास्ता नहीं काटा, ताऊ का रास्ता काटा है. और ताऊ का रास्ता वही काटता है जिसकी मौत आई होती है.
8: ये चेकबुक मैं तुम्हारे मुंह पर भी मार सकता था, लेकिन कीचड़ में पत्थर मारना मुझे अच्छा नहीं लगता.
5: હા લિપિ, કેટલીક વ્યક્તિઓ એવી આવે છે ને કે જે ફિલ્મોને જીવંત બનાવી દે છે, અને માટે જ હંમેશા યાદ રહી જાય છે ને વારે વારે યાદ પણ આવતી રહે છે. અને જ્યારે આપણે ભારતીય સિનેમાના યાદગાર ચહેરાઓની વાત કરીએ ત્યારે અમરીશ પુરીનું નામ અવશ્ય યાદ આવે.
9: જા સિમરન, જા જીલે અપની જિંદગી, જા બેટા જા.
5: જા સિમરન જા, જીલે અપની જિંદગી, આ તો કેમ ભૂલાય. બોલો મિત્રો, ખબર છે 22 જૂન 1932 ના રોજ જન્મેલા અમરીશ પુરી શરૂઆતમાં હીરો બનવાના સપના લઈને મુંબઈ આવેલા, પણ પહેલા જ સ્ક્રીન ટેસ્ટમાં એમને કહી દેવામાં આવ્યું કે એમનો ચહેરો હીરો જેવો નથી.
0: પણ અમરીશ પુરીએ હાર ના માની, નોકરી કરી, રંગભૂમિ સાથે જોડાયા, નાટકો કર્યા અને પછી ધીમે ધીમે ફિલ્મોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું એક વિલન તરીકે. પણ હીરો કરતા ઓછું નહીં. હા સાચે, પછી તો એક એવો સમય આવ્યો કે ફિલ્મનો હીરો કોણ છે એવું લોકો નતા પૂછતા, પણ પૂછતા કે આ ફિલ્મમાં વિલન તો અમરીશ પુરી છે ને. તમને શું લાગે છે, લોકો આજે પણ એમને કેમ યાદ કરતા હશે શ્રોતા મિત્રો? કારણ કે અમરીશ પુરી હંમેશા એક પાત્રને પહેરી લેતા, એક પાત્ર બની જતા. મોગેમ્બો, બલવંતરાય, ઠાકુર દુર્જનસિંહ, મોલારામ, દરેક પાત્ર અલગ.
5: આ તો થઈ સ્ક્રીન ઉપરની વાત, આ તો થઈ પડદા ઉપર જે દેખાય છે એની વાત. અને પડદા પાછળ ખૂબ જ સરળ, શિસ્તબદ્ધ અને પરિવાર પ્રેમી વ્યક્તિ, જોરદાર વિરોધાભાસ પણ એકદમ સાચો વ્યક્તિ, પડદા પાછળ કે જીવનમાં સાચેમાં જીવી જનાર વ્યક્તિ. ચાલો મિત્રો, અમરીશ પુરીની યાદમાં એક એવું ગીત સાંભળીએ જેમાં તેમનો અભિનય પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો.

0: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
1: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
0: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
1: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
2: सांभळो छो, दरियो खेडवा जाओ छो तो टोकन तो लीधु छे ने?
3: हा हा, याद राखी ने लीधु छे। मने ए पण खबर छे के जे व्यक्ति ना नाम नु टोकन होय ते ज व्यक्ति दरियो खेडवा जई शके छे। बीजा कोई ना नामे दरियो खेडवा जवू ए सजापात्र गुनो छे, अने एम करवाथी माछीमारी नु लाइसेंस कैंसल थई शके छे अने डीजल पर मळती सबसिडी पण बंद थई शके छे।
2: ए ध्यान राखजो के शंकास्पद बोट, विदेशी के अजाणी व्यक्ति देखाय तो तरत ज 1093 पर मरीन पोलिस ने जाण करवी।
3: हा मारी मां, कायदा नु पालन करीश अने टोकन लईने ज दरियो खेडवा जईश। गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
4: ITI एडमिशन 2026-27
1: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
5: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
1: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
5: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
6: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
7: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
8: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
7: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
8: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી।
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
9: શ્રોતા મિત્રો, આજે છે 23 જૂન, આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસ। શ્રોતા મિત્રો, વિધવા આ શબ્દ સાંભળતા જ ઘણીવાર આપણા મનમાં કરુણા, એકલતા કે સંઘર્ષનું ચિત્ર ઉભું થાય છે। પણ દરેક વિધવા સ્ત્રીની ઓળખ માત્ર તેના જીવનસાથીના અભાવથી નથી થતી, એની પોતાની પણ એક વ્યક્તિગત ઓળખ, ક્ષમતા, સ્વપ્નો અને આત્મસન્માન હોય છે। આપણા સમાજમાં અનેક એવી બહેનો છે
10: જેમણે જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરીને પોતાના પરિવારને સંભાળ્યો છે, સંતાનોને શિક્ષિત કર્યા છે અને આત્મવિશ્વાસથી નવી શરૂઆત કરી છે। ખરેખર શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ નથી, જીવનના આઘાતો પછી પણ ફરી ઊભા થવાની ક્ષમતા એ પણ શક્તિ જ છે ને। અને આવી શક્તિ અનેક વિધવા બહેનોમાં જોવા મળે છે। ઘરમાં, સમાજમાં કે આસપાસ કોઈ એવી બહેન હોય કે જે જીવનના આવા તબક્કામાંથી પસાર થઈ રહી હોય તો તેને હૂંફ આપીએ, પ્રોત્સાહન આપીએ અને તેની સાથે માનપૂર્વક વર્તીએ।
9: કારણ કે ક્યારેક એક સ્નેહભર્યો શબ્દ, એક પ્રેમભર્યો શબ્દ, એક વિશ્વાસભરી વાત અને એક સહાનુભૂતિપૂર્ણ વર્તન પણ કોઈના જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે છે। આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે એવી તમામ બહેનોને અમારા વંદન, જેમણે સંઘર્ષ વચ્ચે પણ જીવનનો દીવો પ્રગટતો રાખ્યો છે। અને અંતમાં એક વિચાર, પરિસ્થિતિઓ જીવનની દિશા બદલી શકે છે પણ હિંમત અને આત્મવિશ્વાસ જીવનની ઓળખ બનાવે છે। તો શ્રોતા મિત્રો, આ વિષયને અનુલક્ષીને જ આજે કાર્યક્રમમાં એક ખૂબ જ ઉપયોગી વાતચીત સાંભળીશું। રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની આ વાતચીતમાંથી વિધવા સંરક્ષણ, સહાય અને સ્વાવલંબન માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું કાયદો છે તે વિશે જાણીશું। આવો ઉત્કર્ષ મરાઠીની રાજેશ સોલંકી સાથેની આ વાતચીત સાંભળીએ।
11: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રીના જીવનમાં પતિનો ટેકો માત્ર ભાવનાત્મક ટેકાનો સ્ત્રોત નથી, પણ સામાજિક અને આર્થિક સુરક્ષાનો પાયો પણ છે. પરંતુ જ્યારે આ ટેકો અચાનક છીનવાઈ જાય છે, ત્યારે ઘણી સ્ત્રીઓ એકલતા, સામાજિક ભેદભાવ અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વિશ્વ વિધવા દિવસ નિમિત્તે આજે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીશું, જેમની સમસ્યાઓ ઘણીવાર મુખ્ય પ્રવાહના સમાજની ચર્ચાઓમાંથી બહાર રહે છે. અમારી સાથે એક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે, શ્રી રાજેશભાઈ સોલંકી. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
12: થેન્ક યુ સર.
11: સૌપ્રથમ રાજેશજી, જણાવશો કે ભારતની આઝાદી પહેલાં રાજા રામમોહન રોય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ઘણા સમાજ સુધારકોએ વિધવા મહિલાઓના અધિકારો અને ગૌરવ માટે લડત આપી હતી. શું વિધવા મહિલાઓને લગતા મુદ્દાઓ આજે પણ સમાજમાં એટલા વર્ષો પછી પણ યથાવત છે?
12: અત્યારે સમાજમાં આજથી 100 વર્ષ પહેલા પણ તમે જે પ્રોબ્લેમ હતો એ આજે, એમ કહેવાય કે એમાંથી માત્ર 10% જ પ્રોબ્લેમ નથી, પણ 90% પ્રોબ્લેમ એવો છે કે જે વિધવાઓ સહન કરી રહી છે.
11: તો આજે વિધવા મહિલાઓ કયા સૌથી સામાન્ય પડકારોનો સામનો કરે છે? સામાજિક ઉપેક્ષાની તો તમે વાત કરી,
12: રાઈટ,
11: પણ નાણકીય અસુરક્ષા, માનસિક તણાવ અથવા કૌટુંબિક દબાણ, તો એના વિશે થોડી વાત કરશો.
12: કૌટુંબિક દબાણમાં સાહેબ એવું છે કે સૌથી પહેલા તો એના પતિ ઉપર જ નિર્ભર હોય છે. જ્યારે એનો પતિ પ્રેઝન્ટ ના હોય ત્યારે એનું માઇનસ થઈ જાય છે. એ કોઈની પાસે પૈસા માટેની હાથ લંબાવી શકતી નથી.
11: તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સમાજ આધુનિક બન્યો છે, પરંતુ શું વિધવા મહિલાઓ પ્રત્યેની ધારણા ખરેખર બદલાઈ છે? અથવા ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા શું હજુ પણ પ્રવર્તે છે?
12: જી, હજી પણ ક્યારેક તમે જોયું હશે કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિ વિધવા હોય અને ઘરમાં શુભ પ્રસંગો હોય તો એ જ ઘરના વડીલો, એ વ્યક્તિ, એ વિધવા, એ ગંગા સ્વરૂપ બેનને રોકે છે કે બેન શુભ પ્રસંગ છે, તમે થોડા સાઈડમાં બેસજો. ત્યારે એને એમ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ નથી. અને જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય એને પોતાનો જીવ પણ હોય ને એ પણ વાલો ન લાગે. ઘણી વખત એવું હોય કે ભાઈ ભણેલી હોય, સક્ષમ હોય, તો નોકરી કરવા જાય ત્યારે એમ કે ભાઈ મારે નોકરી કરવી છે, જરૂરિયાત છે. ત્યારે ઇન્ટરવ્યુમાં સૌથી પહેલા જે સીવી જોઈને એમ કે ભાઈ બેન તમારો હસબન્ડ શું કહેતો, ભાઈ હસબન્ડ નથી. એટલે એ જે એના માનસિકતા એ જ્યારે તૂટવાનું ચાલુ થાય કે જે એના

0: પગભર થવા માંગતી હોય ત્યારે એ જે સહાયરૂપ જે બનવા માટે ખરેખર એને મદદ કરવી જોઈએ ત્યારે એ એના પગ કપાઈ જતા હોય છે કે જ્યારે આ શબ્દો એના પડખામાં પડે છે ત્યારે.
1: તો તમારા અનુભવમાં વિધવા મહિલાઓને માત્ર સહાનુભૂતિની જ નથી જરૂર પણ આદર, આત્મનિર્ભરતા, સમાજ અને સરકારે કઈ દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે?
0: જી, મારા હિસાબે સમાજમાં સરકાર ઘણું બધું નાના ક્ષેત્ર પણ કામ કરી રહી છે. જ્યારે ગંગા સ્વરૂપ બહેનોની વાત આવે ત્યારે હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે એમને પણ આત્મનિર્ભર બનાવવા માટે કંઈક એવી યોજના લાવે. એમને ખરેખર એક વિધવા સહાયરૂપ માટે જે 1250 રૂપિયા જે મળે છે એ ખરેખર એના માટે પૂરતી છે, પણ એનાથી જીવન નિર્વાહ નથી થતું. હું માનું છું ત્યાં સુધી સરકારે એવા નિર્ણય લેવા જોઈએ કે વિધવા બહેનોને અમુક જગ્યાએ આત્મનિર્ભર થવા માટે અમુક ક્ષેત્ર માટેની, કે ભાઈ આ જગ્યા હોય તો વિધવા બહેનો માટેની જ છે, અને અમુક ઉંમરની એક લિમિટ આપવી જોઈએ કે એમાં તમે એપ્લાય કરી શકો અને તમે જો યોગ્ય હોય તો ત્યાં તમે જોબ કરી શકો.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં વિધવા પુનર્લગ્નનો નોંધપાત્ર સામાજિક વિરોધ હતો એક જમાનામાં, બરાબર? તો શું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે?
0: ના, આજે વખતે એમ કહેવાય કે જે 100 વર્ષ પહેલાંનો અથવા 50 વર્ષ પહેલાં જે સમાજમાં એક રૂઢિચુસ્તતા હતી કે ભાઈ બાળ લગ્ન થાય અને કદાચ બાળ વિધવા થાય, તો અત્યારે એવું નથી, બાળ લગ્ન નથી થતા. સરકારે એના પર ઘણો બધો વિરોધ ઉઠાવ્યો અને એ પ્લસ પોઈન્ટમાં પણ છે. હવે અત્યારે એવું છે કે ભાઈ અમુક ઉંમર સુધી વિધવા થયા હોય તો ખુદ એના કુટુંબના આગળ ચાલીને એ જે બેન હોય કે જે સસરા હોય એના એને સમજાવે છે કે ભાઈ જીવન ઘણું લાંબુ છે, યાત્રા છે આ, બરોબર, અને તમે બીજા લગ્ન કરો ત્યારે કુટુંબના બીજા પણ સમજાવે, સમય સંજોગ અને કુટુંબતાને આધીન રહીને એ બીજા લગ્ન પણ કરે છે. જ્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એને પોતાનામાં એક આત્મનિર્ભરતા આવે છે કે ભાઈ હવે જે છે એ મારી નવી યાત્રા શરૂ થશે, એટલે એક એની માનસિકતા પણ તૂટે છે, એને એક સહાનુભૂતિ મળી જાય છે. જ્યારે સહાનુભૂતિ મેળવવાની હોય ત્યારે જે પોતાના સાસરી પક્ષથી જે મળે ને, પિયર પક્ષથી તો ચલો કહેવામાં આવે કે બેટા તું લગ્ન કરી લે બીજા, હજી સમય ઘણો બધો છે, પણ જ્યારે એ જ વાત સાસરી પક્ષથી કહેવામાં આવે ત્યારે એ એટલા મનથી,
1: એટલે એનો કોન્ફિડન્સ
0: વધે છે કે ભાઈ મારા સાસરી પક્ષ વાળા પણ મારી સાથે છે, જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારે આગળનું વિચારવું પડશે.
1: હવે વાત કરીએ વૃદ્ધ વિધવા. તો વૃદ્ધ મહિલાઓની જે દુર્દશાને ધ્યાનમાં લેતા એકલતા, નાણકીય નિર્ભરતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર સૌથી સામાન્ય હોય છે, તો તમારા અનુભવમાં તેમના સૌથી મોટા પડકારો કયા છે?
0: જ્યારે મોટી ઉંમરે ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન એક સ્ત્રી લેતી હોય છે ત્યારે એના માટે એક મોટો પડકારરૂપ હોય છે કે એનું જીવન એકલવાયુ થઈ ગયું. એ એવા જીવનની યાત્રામાં નાવમાં બેઠા હોય છે કે પુત્રને અમુક વાતો ના કરી શકે, ના વહુને વાત કરી શકે, અને એની સાથે કોઈ બેસનારું નથી હોતું. આજની આ મોંઘવારીમાં વૃદ્ધ જ્યારે સિનિયર સિટીઝન કે ભાઈ એકલા હોય ને ત્યારે કોની સાથે વાત કરવી, એને વાત કરવાવાળું કોઈ નથી મળતું. એટલે સૌથી મોટો પડકાર એના માટે એ થાય છે કે પોતાના જે સહન કરે છે એની વાત કોઈને કરતી નથી. સૌથી પહેલા નાણાકીય વાત આવે તો એની પાસે એટલી કેપેબલ નથી હોતી કે ભાઈ એ બહાર જઈને વર્ક કરી શકે અથવા પોતાનું જીવન નિર્વાહ કરી શકે,
1: ઇવન પોતાનું કામ પણ પોતે નથી,
0: રાઈટ, એમના પોતાના પગ પણ એના કામ નથી કરી શકતા, એ પોતે કાનથી સાંભળી પણ ના શકે કે ભાઈ કોઈ એને વાત કરવા માંગે તો પોતે એના અનુરૂપ સાંભળી નથી શકતી. ક્યારેક એવું થાય કે ભાઈ એને ઘૂંટણનો દુખાવો હોય અને થોડું ચાલવું હોય તો પણ ચાલીને આગળ ના જઈ શકે. આજે તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ કોઈ વૃદ્ધ શાંતિથી બેઠા હોય પણ એ શાંતિથી નથી બેઠા, એનો ઘૂંટણનો દુખાવો છે એટલા માટે એ બેઠા છે. હવે આ વાત એ કોઈને કરી ના શકે ત્યારે સરકારશ્રી તરફથી મા કાર્ડ યોજના ને એવી ઘણી યોજનાઓ છે કે જે એમાં એ કરી શકે છે. આજે સરકાર એને બધી રીતે સહાય આપવા તૈયાર છે, પણ એની જો એની પાસે જાણકારી નહીં હોય, પૂરેપૂરી જાણકારી નહીં હોય, તો એ ઘરની બહાર પણ નહીં નીકળી શકે. આજે ઘણા એવા જગ્યા છે કે ત્યાં આગળ પુસ્તકાલય ખાલી વૃદ્ધો માટે બનાવેલા હોય છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં મંદિરોમાં પણ એમને અલગ બેસવાની વ્યવસ્થા, એમને અગોતરા એટલે કે એમને પોતે લાઇનમાં ઉભો રહેવાની જરૂર નથી, શાંતિથી જઈને દર્શન કરી શકે. સેમ વસ્તુ એ રીતે બેંક કોર્પોરેટમાં પણ એ રીતે છે, બેંકોમાં પણ એવી રીતે છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે લાઇન અલગ. આ જ વસ્તુ જ્યારે ગંગા સ્વરૂપ બહેનો સમજી લે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ આવી શકે છે, એના માટે એની જાણકારી જરૂરી છે.
1: રાજેશભાઈ, સરકાર લોકોની સાથે ચાલી રહી છે, આ વિધવા મહિલાઓ માટે સરકારે કેટલાક પગલાઓ તો લીધા જ હશે,
0: જરૂર,
1: તો એના વિશે થોડી વાત કરશો?
0: સરકારે સૌથી પહેલા વિધવા સહાય યોજના બહાર પાડી, થોડામાં થોડું એને મદદ

0: એવી રીતે વિધવા સહાય યોજના હેઠળ 1250 રૂપિયા, સૌથી પહેલાં 800 રૂપિયા રકમ હતી, આજે વખતે 1250 રૂપિયા રકમ દર મહિને જેને ફોર્મ ભરેલું હોય તો એના ખાતામાં આવે છે. એનાથી વિશેષ 10 લાખ રૂપિયાનું મા કાર્ડ યોજના, કે ભાઈ એને કઈ પણ ગંભીર બીમારી હોય તો એનું મા કાર્ડ યોજનાની અંદર જો એનું નામ એડ કરેલું હોય તો એને એ મળી શકે છે. એમાંથી સાહેબ બીજી એક વસ્તુ, ધારો કે એને બીઆરટીએસ એમટીએસ ની હોય તો 70 વર્ષની ઉપરની હોય તો સિનિયર સિટીઝન જો કાર્ડ કઢાયેલું હોય તો એમને પણ મુસાફરી ફ્રી છે. તદઉપરાંત 50% એસટીમાં રાહત મળે છે કે જે એને ભાઈ એને દીકરીના ઘરે અથવા યાત્રાધામ કોઈ પણ જગ્યાએ જવું હોય તો એને 50% માત્ર 50% કન્ફર્મ ટિકિટ સાથે એને યાત્રા કરવા મળે છે. એવી જ રીતે ટ્રેનમાં પણ ઘણા બધા બેનિફિટ છે સિનિયર સિટીઝનના કે જે એને અમુક કાર્ડ કે ફોર્મ ભરેલા હોય તો એના માટે ગવર્મેન્ટ એક રીતે જોવા જઈએ તો વિધવા માટે ઘણું બધું કરી રહી છે. એને એક જાણકારી હોવી જરૂરી છે.
1: જી, તો વિધવાઓને ઘણીવાર તેમના સાસરીઓ તરફથી તેમના પતિની મિલકત અથવા પૂર્વજોના અધિકારો અંગે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો આવા કિસ્સાઓમાં સૌથી મોટા પડકાર કયા હોય છે?
0: સૌથી પહેલા જે વિધવા છે એ કયા એજમાં ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન લે છે એ મહત્વનું છે. યુવાન વયે જ્યારે એ વિધવા થાય ત્યારે એનું એક સ્થાન એવું થઈ જાય છે કે બોલી ના શકે, સાસરીમાં નવા નવા હોય, જ્યારે સાસરી પક્ષવાળા એને બધી જગ્યાએથી રિમૂવ કરે કે ભાઈ આ મારા દીકરાનું છે, મારા દીકરાએ કમાયેલું છે, આ એની પોલિસી છે તો એના નામની, ભલે નોમિનીમાં એમનું નામ રહ્યું, ગવર્મેન્ટ પણ બધો જ એનો ખર્ચો નોમિનીને આપે છે કે જે એને વારસાએ લખેલું હોય છે. પરંતુ અમુક લેવલે એવી એવી વ્યક્તિઓ હોય છે કે જે આજના યુગમાં પણ એમ કહેવાય કે ભાઈ એ રાક્ષસ છે. આજે જે વ્યક્તિ યુવાન વયે વિધવા થઈ છે એનું દુઃખ એ સમજી નથી શકતા, અને માત્ર એ ધન સંપત્તિ અથવા કોઈ પણ એવી સંપત્તિ કે જે એના પુત્ર દ્વારા પ્રેઝન્ટ કરેલી હોય એ તમામે તમામ એમની પાસેથી છીનવી લે, એનો હક જતો કરવા માટે પ્રયત્ન કરે, અને ગમે તે રીતે એમને મારચૂડ કરીને પણ અથવા માનસિક યાતનાઓ આપીને પણ એની એક સહી કરાવી લે. એ દીકરી જ્યારે સહી કરે ને ત્યારે એ સહી એમને નથી થતી, એ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે, અને એ સહી કરે ને ત્યારબાદ એનું જીવન એટલું બદલાયેલું હોય છે કે માત્ર એ એનું શરીર હોય છે, એમાં આત્મા નથી હોતો. કેમ કે એનું બધું જ વસ્તુ જતું રહ્યું, આજે એનો પતિ જતો રહ્યો એટલે એનામાંથી જીવ પણ જતો રહ્યો, અને આ એક સહી કરી લેવાથી એની બાદની જે મૂડી હોય કે જે એનાથી કંઈ આગળ વધી શકે, પોતાના પુત્રને કે જે કંઈ હોય એને આગળ વધવા માટે ભણવા માટે જે કંઈ ખર્ચ કરી શકે એ પણ બધું જ કુટુંબવાળા એની પાસેથી છીનવી લેતા હોય છે.
1: રાજેશભાઈ, આપ તો વર્ષોથી મહિલાઓ છે એમની જોડે કામ કરી રહ્યા છો, તો આપના અનુભવ કેવા રહ્યા છે?
0: અમારી સંસ્થા સારથી ફાઉન્ડેશન એક વિધવા બહેનો માટે થઈ અને ગ્રોસરી કીટ આપી રહી છે. દર મહિને લગભગ 500 થી 700 જેવી ગ્રોસરી કીટ જાય કે એને જે જરૂરિયાતો એ પૂરી થઈ શકે. અમારા માટે એવું છે કે ભાઈ અમે શુભકામના આપીએ છીએ કે ભાઈ એનું જે કંઈ ખર્ચો એમાં માઇનસ થાય. હવે એની અંદર અમારી પાસે એવા વિડો પણ સામેથી કહે છે કે અમારે આ જરૂરિયાત અત્યારે નથી, અમને થોડું કંઈક એવું કંઈક કામ બતાવો કે જેથી કરીને અમે અમારા જીવનમાં આગળ આવી શકીએ. ત્યારે અમે લોકો એનું નામ ડિટેલ્સ ને બાયોડેટા લઈ લઈએ છીએ અને અમને એમ લાગે કે આ કંપનીમાં કે આ ઓફિસમાં આ બેનની જરૂરિયાત પૂરી થશે અથવા એને લાયક છે તો એનો બાયોડેટા ત્યાં મોકલીએ, અમારો રેફરન્સ પડે, બધી જ જવાબદારી અમારી થાય એની સુરક્ષા સાથેની. ત્યારબાદ જે બહેનો ભણવા માંગતી હોય કે ભાઈ મારે થોડું ટીચિંગ કરવું છે તો અમે લોકો એને અમુક સહાય આપીએ કે ભાઈ તમે આ જગ્યાએ ટીચિંગ કરો. કોલેજમાં અમુક રેફરન્સ પડતા હોય એ કોલેજમાં એ લોકોને ફ્રી શિક્ષણ આપે છે કે ભાઈ જેનાથી એનો જીવન નિર્વાહ ચાલી શકે. ત્યારબાદ જે યુવાન વયે વિધવા થયા હોય એ બહેનો માટે ખાસ અમે લોકો એક અલગ પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ એ બેન આત્મનિર્ભર બને તો અમે લોકો એને ગૃહ ઉદ્યોગ ટ્રાન્સફર કરીએ કે ભાઈ એમને શું બનાવતા આવડે છે કે ભાઈ હું ઘરની બહાર નહીં નીકળી શકું પણ ઘરેથી બેસીને કામ કરીશ તો અમે એ લોકોને સીવણ, બ્યુટી પાર્લર, ખોરાક એટલે કે જે ખાખરા પાપડ કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા થઈ શકે અને પોતાનું જીવન, તો એવા પણ અમે એ લોકોને અપડેટ કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ તમે આટલું શીખી લો, તમે તમારા ઘરેથી તમે ડન કરી શકશો.
1: એવી રીતે રાજેશભાઈ, શું આપને લાગે છે કે જો ભણેલી મહિલા છે એ સમાજમાં કોઈ ફરક લાવી શકે?
0: જરૂર, બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીને, એ અમુક લેવલ સુધી પહોંચે, એના પગ ઉપર આત્મનિર્ભર થાય ત્યારે તમે એના લગ્ન કરાવો. લગ્ન બાદ એ પોતાની રીતે પગભર થઈ

0: અને કોઈ જગ્યાએ જોબ કરે, પોતાની રીતે કંપનીમાં આગળ કામ કરે, અથવા ઘરેથી કોઈ પણ કામ કરે કે જેનાથી એને કોઈ પણ બેનિફિટ થાય, એવી જે મહિલા હોય એ ગમે તે ક્ષણે પોતાના પગ ભર જ રહેશે, કોઈ દિવસ બીજા ઉપર નિર્ભર નહીં થાય. એના માટે એજ્યુકેશન જરૂરી છે. આજના યુગમાં હું દરેકે દરેક માતા પિતાને એક મારા તરફથી સલાહ આપીશ કે પોતાની બાળકીને એવી તૈયાર કરે, એનું લગ્ન થાય ત્યારે પણ પોતાના પતિને કહી શકે હું આત્મનિર્ભર છું, એના પતિ ઉપર ડિપેન્ડન્ટ ના રહે. જ્યારે એને ત્યાં પુત્ર થાય અને પુત્રના લગ્ન થાય ત્યારે પુત્રને પણ કહી શકે કે ભાઈ હું ડિપેન્ડન્ટ નથી, મારી પાસે આવકનો સ્ત્રોત છે, આત્મનિર્ભર છે.
1: રાજેશભાઈ, આપણા સમાજમાં આપણે જોયું છે કે ફાઇનાન્સ કે નાણકીય બાબતો હોય છે એ હંમેશા પુરુષો જ જોતા હોય છે,
0: રાઈટ?
1: તો આપનું શું માનવું છે?
0: સમાજ લેવલે જોતા પુરુષ પ્રધાન દેશ છે, પણ આજે મહિલાઓ પણ આગળ આવે છે, એની પોતાની પણ ઇન્કમ હોય છે. મહિલાએ પોતાની જાણકારી માટે કોઈ યોગ્ય એજન્ટ હોય કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રે કે ભાઈ પોતાનું કામ કઈ રીતે થાય છે, પોતે કમાયેલા પૈસા ક્યાં રોકવા કે જેથી કરીને એ પોતે આગળ એ નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે, એની આવક વૃદ્ધિમાં થાય, એવી એક સલાહ લેવી જોઈએ કે પોતાનો એક ફાઇનાન્સર જે હોય કે ભાઈ આ ફાઇનાન્સ કંપની છે કે એમાં આ પૈસા તમે રોકો તો તમને બેનિફિટ. પતિ ઉપર નિર્ભર ન રહી શકાય, કેમ કે આજે પતિ છે કાલે સવારે કોઈ જોયું નથી. આપણે કહીએ છીએ ને ભાઈ ન જાણ્યું જાનકી નાથી, કાલે સવારે શું થવાનું. આજે તમારી પાસે બધું જ હોય અને એક પળમાં કશું જ ના હોય ત્યારે તમે પોતે જે રકમ જે તમે કમાયેલા પૈસા છે એ પતિએ ક્યાં મૂકેલા છે તમને પણ ખબર નથી. એ ક્ષણે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેંકમાં એક વખત તમે જતા શીખો, ચેક ભરતા શીખો, ચેકમાંથી પૈસા ઉપાડતા શીખો, એટીએમ કાર્ડ કઈ રીતે યુઝ થાય, પિન નંબર કોને કઈ રીતે અપાય. આજે પિન નંબર ઓટીપી છે બહુ જ કિંમતી છે. અમુક મહિલાઓનો પોતાનો મોબાઈલ તો હોય છે પણ ઓટીપી શું વસ્તુ છે એ ખ્યાલ નથી. એક ઓટીપી થી આખું એનું ખાતું ખાલી થઈ જાય છે અને પછી એની પરિસ્થિતિ જોવા લાયક ના હોય. એટલે એને એ પણ સમજણ હોવી જોઈએ કે ભાઈ એક ઓટીપી કોને આપી શકાય ને કોને ન આપી શકાય. ફોન તો ગમે ત્યાંથી ગમે તે આવવાના છે, પણ પોતે કઈ રીતે જવાબ આપે છે, જો એ વસ્તુનું એને નોલેજ હશે તો એ પોતે ફ્રોડ થતું એ રોકી શકશે.
1: તો રાજેશભાઈ, અંતમાં એક સશક્ત મહિલા અને સશક્ત વિધવા માટે આપની શું અપેક્ષાઓ છે?
0: સશક્ત વિધવા એ ત્યારે જ બની શકે જ્યારે સમાજ એની સાથે રહે, એને એક સન્માન આપે, એને એક પ્લેટફોર્મ આપે કે બેન અમે પણ તમારી સાથે જ છે. અને એ જે પ્લેટફોર્મ જે તૈયાર થાય ને, અને એ વ્યક્તિ જ્યારે પોતાના પગભર થઈ અને બીજા 50 વિધવા બહેનોને પોતાની રીતે આત્મનિર્ભર કરાવે ને, ત્યારે એ સમાજ આગળ વધી શકે. આજે તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ અમુક લેવલે એ બહેનો છે અને પોતે એ પોતાની આવડત બતાવે છે, એ આખા સમાજની સામે જજુમીને આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પણ એને ઘણું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર એવા જે બહેનો હોય ને એને બિરદાવવા જોઈએ. એમને વર્ષમાં નાનો એવો એવોર્ડથી તમે સન્માનિત કરો કે એને પોતાનું સન્માન થયું છે, એવું નહીં પણ સમાજે એનું સન્માન કર્યું છે એવું એને.
1: રાજેશભાઈ, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
2: સંયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની વાતચીત. મિત્રો, આશા છે કે આ માહિતી જાણવા લાયક લાગી હશે અને જેમને પણ આ માહિતી ઉપયોગી થાય એમ લાગતું હોય એમના સુધી આ માહિતી ચોક્કસથી પહોંચાડજો.
3: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને ફરી મળીએ ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ.
4: આવજો, ફરી મળીશું.
3: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

રતિકુમાર વ્યાસને આપ સાંભળી રહ્યા હતા રચનાથી દુલ્લાકાગ્નિ. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની ચાર દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા. અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી શેર કરતા કહ્યું કે તેઓ ભારત અને મંગોલિયા વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ આગળ વધારવા ફળદાયી ચર્ચાઓ માટે આતુર છે. આ દરમિયાન વિદેશમંત્રી મંગોલિયન નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ મંગોલિયન વિદેશમંત્રી બટમુન્ક બટસેત્સેક સાથે વાતચીત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં વિદેશમંત્રી બુધવાર અને ગુરૂવારે દક્ષિણ કોરિયા જશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર વિદેશમંત્રી ચો હ્યુન સાથે ચર્ચા કરશે. તેઓ ગુરૂવારે જેજુમાં શાંતિ અને સમૃદ્ધિ માટે જેજુ ફોરમમાં મુખ્ય ભાષણ પણ આપશે. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક લેખમાં તેમણે જણાવ્યું, ન્યાયિક સંસ્થાઓ એક પુલ તરીકે સેવા આપે છે, જે દરેક હિસ્સેદારને ન્યાય અને સામૂહિક હિત માટે વિશ્વાસ, સંબંધ અને જોડાણની ભાવના વિકસાવવા સક્ષમ બનાવે છે. શ્રી મેઘવાલે કહ્યું, ટેલીલો અને ન્યાયબંધુ જેવી સેવાઓએ ન્યાયની સુલભતામાં સુધારો કર્યો છે. વિડીયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ અદાલત અને અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયતંત્રને જનતાની નજીક લાવ્યું છે. તેમણે કહ્યું કે એઆઈ આધારિત સાધનોનો ઉપયોગ કરીને અદાલતોના ચુકાદાઓ અને આદેશોનું 18 ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની ચાર દિવસની અભ્યાસ મુલાકાતે છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સમિતિ આ મહિનાની 25મી તારીખ સુધી જમ્મુ, શ્રીનગર, કારગીલ અને લેહની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સમિતિ ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ, સિંધુ જળસંધિનું સસ્પેન્શન અને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પાર આતંકવાદના પડકારોની તપાસ કરી રહી છે. તે ભારત ચીન સંબંધો અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમિતિના સભ્યો વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત સરહદી વિસ્તારોમાં સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અગાઉ વિદેશ મંત્રાલય અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં સમિતિને ચીન ભારત સંબંધો અને પાકિસ્તાન પર ભારતના વલણ વિશે માહિતગાર કરી હતી. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળના વડાઓ આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत

0: ब्रिक्स की अध्यक्षता कर रहा है। इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण। समाचार कक्ष से मैं मृगनयनी पांडे।
1: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા। સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો। આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી। રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી। કતારના ગૃહ મંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે। અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે। વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે। આરોપી લગભગ બે દાયકાથી ફરાર હોવાનું મનાય છે। ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે। ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો। તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે। મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં બે આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ સફળતા મળી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે। ED અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુવર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે। ED ગોવા CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIRના આધારે તેની તપાસ શરૂ કરી હતી। સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો। ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતા ઉઘડતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી। આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% થી વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3% ઘટાડો દર્શાવે છે। US અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા। પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે। મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે। જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે। 1.25 લાખ રૂપિયાનું જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF એન્કાઉન્ટર કર્યું હતું। પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો। બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે। ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1 થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો। લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો। આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું। આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2 થી ડ્રોમાં પરિણમી હતી। ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ 1 ગોલ વિના ડ્રો રહી હતી। આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0 થી વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક

0: જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતા 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘગડ્યા. અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: કલાકાર કિશોર કુમારને આપણે સાંભળ્યા ફિલ્મ હતી જુગનો.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારને હમણાં આપણે સાંભળ્યા. ફિલ્મ હતી જુલી.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

કલાકાર અશોક ભોંસલે, શ્યામલાલ મિત્રા અને સાથીઓના પર સાંભળ્યા મમતા ફિલ્મમાં, અને હવે સાંભળીએ સમજોતા ફિલ્મમાં મોહમ્મદ રફીને.

કુદરત ફિલ્મમાં કલાકાર કિશોર કુમારને આપણે સાંભળ્યા. ફિલ્મ હતી કુદરત, અને આ સાથે ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પ્રથમ એક નવલિકા. રજૂઆત કરી રહ્યા છે મોહન પરમાર.
1: હવે પ્રસ્તુત છે શ્રી મોહન પરમાર લિખિત પ્રસ્તુત મારી નવલિકા, જેનું શીર્ષક છે જાળું.
2: હવે મારા માટે ઉત્તર દિશા તરફ જોવાનું સાહસ થઈ શક્યું નહીં. મેં ગરદન ટટ્ટા રાખીને જંગલ બાજુ જતા રસ્તા તરફ નજર નોંધી રાખી, પણ આંખો મારા વશમાં રહી નહીં. એ તો ત્રાસી થઈને ઉત્તર દિશાના ધુરિયા રસ્તાની ધૂળ જોવા માટે તલપાપડ હતી. મેં હૃદય મજબૂત કર્યું, ત્રાસી થતી આંખો સ્થિર કરી, પણ મારું મન ઢીલું પોચું થઈને એની વહારે થયું. મારી ટટ્ટાર થયેલી ગરદન ઢીલી પડી ગઈ ને મેં લમણો વાર્યો. ગામના પાદરની ધૂળ ઉડી ઉડીને મારી સ્મૃતિને ઢંઢોરવા લાગી. હાથ લાંબા કરીને મને કોઈ ખેંચવા લાગ્યું, પણ નિહારીઓના ફૂટેલા માટલામાંથી પાણીની ધાર દેહ પર રેલાઈને ફરિયામાં પૂરરૂપે વિસ્તરી હું એ પૂરમાં ઘણીવાર તણાયો હતો ને બરજબરીથી બહાર પણ નીકળ્યો હતો. ફરિયાથી ઘરના નેવા સુધીની કેડી પર પડેલા પગલાઓ પર મેં મારા પગલાં ચાંપેલા, તેના તણખા મને હજીય દજાડી રહ્યા હતા. વાવડ નહોતા તોય વાવાઝોડું વાયું, એમાં મારા ભગવા વસ્ત્રો ફરર ફરર ઉડવા લાગ્યા. હું અનાયાસે ફંગોરાતો જતો હતો. ફંગોરાયો ખરો, પણ પછી તરત જ સભાન. છોડી દીધેલી પરોજણને મેં સમગ્ર અસ્તિત્વ ઝંઝોરીને પાછી ઠેરી, તો પછી ગરદન ઢીલી પડી કેમ? હું કશું વધારે વિચારું ત્યાં લીમડાની છાંયમાં આંખો મટમટાવતા એ બિંબાડા રૂપના મધુર મધુર સ્મિત મને લલચાવવા લાગ્યા. ઘરનું આંગણું સૂનું સમ થઈને કોઈની પ્રતીક્ષા કરતું મેં ભાર્યું. ઘરમાં હરતી ફરતી જીવતી લાશો નિશાશા નાખી રહી હતી. વાવાઝોડું સ્થિર ને હું પણ સ્થિર, આંખો ઢીલી પોચી થઈને કશુંક ફંફોસી રહી હતી. ઉત્તર દિશામાં એક નાનકડું ગામ ઉઘડી રહ્યું હતું. એક સ્ત્રી અને એક પુરુષ ઘરના નેવા નીચેથી દોડીને ફરિયું વટાવી રહ્યા હતા. એમની પાસે મેલા ગેલા પગવાળો એક છોકરો પેરણની માયો વડે લીંટ લૂસતો લૂસતો પગ પછાડતો પછાડતો રડતો હતો. સ્ત્રીએ પાછા ફરીને એક હાથે ઊંચકી કેણમાં ગાલી એના ગંદા ગોબરા ગાલ ચૂમી લીધા. તે દરમિયાન એક પનિહારીનો ચમકતો ચહેરો ઘર આગળના લીમડા પાસે ફાંફે ચડેલો ભરાયો ને મેં ગરદનને ઝાટકો માર્યો. હું ઢીલી પડી ગયેલી ગરદન ટટાર ગવા વારંવાર મથ્યો, પરંતુ તે કેમે કરીને ટટાર થતી નહોતી. મારું મન ઉછળી ઉછળીને ધુરિયા રસ્તા ઉપર પગલાં પાડતું ઉત્તર દિશા તરફ જવા લાગ્યું. મન પાદળ વટાવી ગામમાં પ્રવેશે તે પહેલાં તો મેં એને સંકલ્પ કરીને રોકી લીધું. હું હવે અરવોફૂલ થઈ ગયો હતો. બધું ખંખેરી દેવા માગતો હોય તેમ મારા ભગવા વસ્ત્રો ઝાટકી મેં દક્ષિણ દિશામાં નજર નોંધી ને પછી ધીમે પગલે જંગલની વાટ પકડી. જંગલના વૃક્ષોનો ખખડાટ મને ગમ્યો. ગરમી અસહ્ય હતી. એક ઘેઘૂર વૃક્ષના છાંએ ઊભો રહી તડકાનું રુદ્ર સ્વરૂપ જોવા માંડ્યો. તડકો જમીન પર ઊંચો નીચો થઈ કૂદકા મારતો હતો. ઘેઘૂર વૃક્ષની જમણી પાયાના પગલાં મંડાયા. હું હસી પડ્યો. ઘેઘૂર વૃક્ષ મારી સાથે હસી પડ્યું હોય તેવું મને લાગ્યું. મેં મારા ભગવા વસ્ત્રો સંકોર્યા, વધેલી દાઢી ઉપર હાથ પસવાર્યો. ગરદન સુધી પ્રસરેલા માથાના વારમાં ખણ ઉપડી હતી. બધું વલુરી નાખવું એમ થતું હતું. ત્યાં મનની ગતિએ મારામાં ઘમસાણ મચાવ્યું. ગંદા ગોબરા ગાલ પરની ચુંબીઓ તો હું ક્યાંનો વિસરી બેઠો હતો, પણ પનહારીના શરીર અને લીમડા નીચે ફાંપે ચડ્યાના નયન બાણ સત્સંગની પ્રત્યેક બેઠકમાં મને અશબ્દ કરી મેલતા. આજની બેઠકમાં ભરતા ચહેરાએ મને અશબ્દ તો શું, બોબડો કરી મેલ્યો હતો. મારી જમાતના આશ્ચર્ય વચ્ચે સત્સંગની બેઠક ચૂંટણી ચાલતો થયેલો, પણ આ મનની ગતિ મારામાં ઘમસાણ મચાવી રહી છે તેનું શું? એ તો પેલા ભરતા ચહેરાને સહારે ફરિયાના પૂરમાં મેં માથું ઝાટકીને મન સ્થિર કર્યું. મારાથી ઘેઘૂર વૃક્ષની નીચે ઉડાઉડ કરતા પાંદરા ઉપર પગ મુકાઈ ગયો. પગ નીચે સૂકા પાંદરા દબાવતો ખોખરો અવાજ થયો. મનને હું પગ નીચે દબાવતો હોય તેવું મને લાગ્યું, પણ એમ કંઈ મન દબાઈ ઉડ્યું, પવન વેગે ઉડ્યું. મારા કયા મેં બિલકુલ રહ્યું નહીં. ખભે ભરાવેલા બગલ થેલામાં મૂકેલા તાવીજ કાઢી કસીક વિધિ કરવા હું લલચાયો, પણ મારી સાથે મન સહમત નહોતું. એનો પવન વેગ બમણો થયો. હવે હાથ લંબાવું તો હાથમાં આવે તેમ નહોતું. મારા પગના ફાટેલા બૂટના તળિયા તળે પાંદરા ઘસાય તોય પણ ફાયદો થાય તેમ નહોતો. મેં મારા ભગવા વસ્ત્રો શિફતપૂર્વક વાળ્યા ને હું નિસહાય થઈને ભૂમિ ઉપર બેસી પડ્યો. મને બધું સાફ દેખાતું હતું. મન તડકાની પીઠ ઉપર બેઠું. પછી વનની ઘાટી વનરાજીમાં અટવાયું. સીધી ગતિએ ઉડવાનું એને ચાલુ રાખ્યું. હું આકર વિકર થઈ ઉઠ્યો. વનની આંટીગૂંટીવાળી કેડીઓમાં મેં દષ્ટિ દોડાવી. કોઈનો અણસાર સુદ્ધા વર્તાયો નહીં. મેં નિશાસો નાખ્યો. મનના પોકારે મને રતોત્સાહ કરી મૂક્યો હતો. એની તીણી ચીસની વેદનાથી હું નંદવાયો હતો. મેં મારો બગલ થયેલો ફંફોસ્યો. એમાંથી એક ટુવાલ કાઢીને પોઈ પર પાથર્યો. બગલ થેલાની સઘરી વસ્તુઓનો ટુવાલ ઉપર મેં ઢગલો કર્યો. પાંચેક સોપારીઓ, બે ચાર રુદ્રાક્ષની માળાઓ, કેટલાક છૂટા મણકા, એક ભિક્ષાપાત્ર, થોડું પરચૂરણ, બે ચાર ભગવા અંગરખા, એકાદ બે તાવીજ અને પૂજાપાનો સામાન. આ મારું જગત, આટલા જ કારોબારમાં હું રમતો હતો. મેં હાથ વડે બધી વસ્તુઓ ઠેલીને એક બાજુ કરી. ટુવાલ પર થોડી જગા થઈ. વૃક્ષની નીચે બારમાસી મોગરોને હજારીકળ ડોલતા મેં દીઠ્યા. હું ઊભો થયો. જુદી જુદી વનસ્પતિના પાંદડા અને ફૂલ ખોબામાં લઈ હું મૂળ જગ્યાએ બેઠો. એક નાનકડા હાથરૂમાલ જેવા કપડાથી મેં પાંદડા સાફ કર્યા. ફૂલોની સુગંધ મારા ભીતરને સચેત કરતી હતી. મેં ભીતરમાં પ્રવેશેલી સુગંધને કઠોર બનીને પાછી ઠેલી. જુદી જુદી વનસ્પતિના પાંચ પાંદડા પસંદ કરી ટુવાલ ઉપર ગોઠવ્યા. તડકાની પીઠ ઉપરથી પ્રકાશની ઝાંએ પાંદડા ઉપર પડી ને પાંદડા ચમકી ઉઠ્યા. મેં પાંચ સુપારીઓ ઉઠાવી, સાફ કરી, મારી આંખે વારાફરતી અડાડી પાંદડા ઉપર ગોઠવી. સુપારીઓનો આકારમાં ભરીને હું સત્વરે બધું પતાવી દેવાની વ્યતરણમાં પડ્યો. એક બાજુ એકઠા કરેલા સામાનમાં હું કશુંક શોધતો હતો. ન મળ્યું, ફાંફે ચડ્યો. મન તો મારા કાબૂમાં રહ્યું નહોતું. મેં હૃદયને મનાવીને વેરણસણે પડેલા માળાના મણકા પાંદડાની આજુબાજુ ગોઠવી દીધા. આંખો બંધ કરી, ખોલી, પછી સોપારીઓને પાંદડામાં મારું પ્રતિબિંબ જોવા મથ્યો. મેં મારી સાથે કશીક મંગળ ગણતરીઓ માણી મંત્રો ભણ્યા. પછી મેં મારી દષ્ટિને વહેતી મૂકી. દષ્ટિ વાયુ વેગે દોડીને ઝાડાની આસપાસ પથરાઈ. મેં મોં ઉપર હળવું સ્મિત લાવી દષ્ટિની પીઠ થાબડી. દષ્ટિ તો કોકડું ભરીને બેઠેલા મનને ટાપલીઓ મારવા લાગી. એકાએક ઝાડામાંથી રૂપની સોડમ છૂટી. સર્વત્ર એના કામણ પથરાયા. મનને છોડાવવા આવેલી દષ્ટિ પણ ઘડી ભરતો મુગ્ધ. થોડીવાર પહેલાં પસ્તાવો કરી રહેલું મન રૂપની સોડમમાં પાછું લપેટાયું. કામવૃત્તિ વકરી ઉઠી. દષ્ટિના અડપલા અસરકારકતા ગુમાવી બેઠા. મેં દષ્ટિની નાલેસી પારખી લીધી. હવે મેં હોઠ ભીડ્યા. કેટકેટલા આટાપાટામાંથી હું એમખેમ પાર પડ્યો હતો ને હવે આ કસોટી? ના ના, થોડી કે સરચૂક મારાથી નહીં જીરવાય. આટલા વર્ષોની સાધના પલકવારમાં

થતો નહીં જાય ને. હાથ લાંબો કરી દષ્ટિને પાછી બોલાવવા મથ્યો. વ્યર્થ. દષ્ટિએ જારાના અંગે અંગમાં રૂપની છાંટ જોઈ. પૂરી દષ્ટિએ જારાને અંગો મરડતું જોઈને ભાન ગુમાવ્યું. એ એકદમ ઉછરીને જારામાં પડી. મન હરખમાં આવી ગયું. એને દષ્ટિને પોતામાં ઝીલીને રૂપનું રસપાન પીવાનું શરૂ કર્યું. હું પિતરથી એવો તરડાયો કે મારું હૃદય ભાંગીને જાણે ભૂક્કો થઈ ગયું. મેં જોયું તો દષ્ટિ મન સાથે ભળીને જારાના કામણમાં ઉત્પ્રોત હતી. હું નિરાશ જરૂર થયો, પણ નિસાહ્યો નહોતો. અંદર ડોકિયું કર્યું, આજુબાજુ જોયું. દષ્ટિ વિહોણી મારી આંખો નિર્જીવપણે ઘૂમી રહી હતી. મારી અંદર કશું ઘમસાણ મચ્યું. આ વખતનું ઘમસાણ કંઈક જુદા પ્રકારનું હતું. પવનનો વેગ વધ્યો. પાંદરા હાલવા માંડ્યા. પાંદરા ઉપર મૂકેલી સોપારીઓ મને સજીવ પદાર્થ જેવી લાગી. અંતરમાં ઉભરી આવેલા કેટલાય વૃત્તિ વલયો મારા મનને પછડા ટાપમાં ટાંપીને બેઠા હતા. સત્સંગ દરમિયાન લોકોને સાફ સુથરી ભાષામાં આપેલા અમૃત વચનો મારામાં એકી સાથે ઉમટી પડ્યા. એ માત્ર મારી આજ્ઞાની રાહમાં હતા. મેં દાઢી ઉપર હાથ પસવાર્યો. એમાંથી એક સફેદ વાર ખરીને મારા ભગવા વસ્ત્રો પર પડ્યો ને મારો આત્મા અંદરથી ખળભળી ઉઠ્યો. મેં તરત જ વચન અને વાણીને વિશ્વાસમાં લીધા. બંને ફલાંગો ભરતા જારાની આજુબાજુ ગોઠવાઈ ગયા. વચને વાણી સામે જોયું. વાણીના મંદમંદ હાસ્યમાં અનેક નુસ્ખા દેખાતા હતા. વાણીએ વચન સામે હાથ લાંબો કર્યો. વચને વાણીનો હાથ પકડી દીધો. પછી બંને એકી સાથે જાળા પર આક્રમણ કર્યું. આક્રમણને કારણે પ્રથમ તો જાળું વિસ્મય પામી ગયું, પરંતુ ધીમે ધીમે આક્રમણ સામે ઝીંક ઝીલીને મનને એવું બાથમાં ભીડી રાખ્યું કે મનથી સહેજ પણ ચસકાયું નહીં. વાણી અને વચનને ભાંઠા પડેલા જોઈ જારામાંથી હાસ્યના ફુવારો ઉડ્યા. વચન અને વાણી વિલેમોએ પાછા ફર્યા. એ મારામાં સમાયા ને હું કરમાઈ રહેલા પાંદરાની રસીન વૃત્તિઓને તપાસવા લાગ્યો. અનેક નુસ્ખાઓ સળવર્યા, પણ મનમાં નહીં હૃદયમાં. મન વિહોણું મારું શરીર જાણે અસ્તિત્વ ગુમાવી બેઠું હોય તેવું મને લાગ્યું. મારાથી એ કેમ સહન થાય? હું સૂક્ષ્મ દેહે જાળા પાસે ગયો. પહેલો તો મેં દષ્ટિને મનથી છૂટી પાડી. જારાની આંટી ઘૂંટીમાં ફસાયેલું મન તરફડતું હતું. મેં જારાને ખબર ન પડે તે રીતે સહેજ વાંકાવરીને મનને બહાર કાઢવા પેંતરા રચ્યા. સૂક્ષ્મ દેહ અહીં આવ્યો છું તેવી કોણ જાણે જારાને ગંધાવી ગઈ કે શું. આ વખતે જારાએ મનને સહેજ પણ ચસકવા દીધું નહીં. જારું મારા તરફ આગળ વધવા લાગ્યું. એને મનને તો ઘસી લીધું હતું. હવે કદાચ મારો દેહ, હું અસાવધ અવસ્થામાં હતો. જારું આ રીતે મારા દેહને ઘસી લેવા અગ્રેસર થશે તેવી તો મને કલ્પનાએ નહોતી. રીતસરની મેં ડોટ મૂકી. ગુચરુવરી, લંબગોર, ગોર, ત્રિકોણાકાર, ચોરસ એવી તેવી અવસ્થાઓ બદલતું જાળું મારી પાછળ પડ્યું હતું. મને બીક લાગી રહી હતી. છતાં વર્ષોની સાધના એડે તો નહીં જ જવા દઉં તેવી ભીતરના કોઈ ખૂણે હિંમત હતી. કોઈ કારે આ ચુંગાળમાંથી મારે મનને પાછું છોડાવવું હતું, પણ મન તો ઉલટાનું મને રોકાઈ જવા માટે લલચાવતું હતું. મારી સ્થિતિ ડામાડોળ હતી. જાળામાં પડે પડે મન મારા દેહની સંવેદનાઓ અવરસવર કરતું હતું. ઘડીકમાં રોકાઈ જાઉં એમ થતું હતું, તો ઘડીકમાં ડોટ મૂકીને જોજનો દૂર એવી જગ્યાએ પહોંચી જાઉં કે ત્યાં કોઈ જ જાળાની કુદૃષ્ટિ મારા ઉપર ન પડે. મેં મનને મચડી નાખવા માટે જાળા તરફ લાલકું માખે જોયું. મારી આંખની લાલા જોઈને કે ગમે તે કારણોસર જારું સહેજ ખંચકાયું. મારો દેહ પોરસાયો. જાળાના ખંચકાટમાં મને મારો વિજય જણાયો, પણ એ નશો તો ક્ષણ પૂરતો જ રહ્યો. થોડો ખંચકાટ અનુભવ્યા પછી જાણે મારા મનને બરાબર ભીસી નાખ્યું. મન તો એની ભીસમાં ચરમસીમાના શિષ્કારા બોલાવા લાગ્યું ને જાડું ઉછળ્યું. હું જે દિશામાં દોડતો હતો તે દિશામાં એને એવી દ્રષ્ટિ દોટ મૂકી. અમારા બંને વચ્ચે ખાસ અંતર રહ્યું નહીં. દોડતા દોડતા મેં તીરછી નજરે જોયું તો જારાએ હવે એનો આકાર બદલ્યો હતો. એ બિલકુલ લંબગોળ બની ગયું હતું. એના અગ્રભાગમાં મુખ જેવો આકાર રચાયો ને એને મોં પહોળું કર્યું. હું ફફડી ઉઠ્યો. મને હવે શ્વાસ ચડ્યો હતો. ફેફસા ધમણની જેમ ફૂલતા સંકોચાતા હતા. મારી શક્તિઓ જાણે ક્ષીણ થઈ ગઈ હતી. એક પીપરાના ઝાડ નીચે હું શ્વાસ ખાવા થોભ્યો. જારું ચક્કર વકર ઘુમરાતું મારી દિશામાં આવી રહ્યું હતું. હું શું કરું? દોડવાની તાકાત મેં ગુમાવી દીધી હતી. હવે અમારા વચ્ચે ખાસ અંતર રહ્યું નહોતું. મેં દોડવા કોશિશ કરી. એક પગ ઉપાડ્યું ત્યાં બીજો પગ ભોંય પર જડાઈ જતો હતો. બંને પગ એકી સાથે ઉપાડ્યા, પણ નિષ્ફળ. હું નિશાહે તેને બેસી પડ્યો. જારું હવે સાવ નજીક હતું. મેં મનને મારી મચીને જારામાંથી પાછું ખેંચવા કોશિશ કરી. મારી સઘળી મથામણ વ્યર્થ જતી હતી. ઉલટાનું મન તો જારાની લપેટમાં વધારે ને વધારે અટવાઈને જારાનો વેગ વધારતું હતું. હવે જારાથી બચવા મારા માટે અશક્ય થઈ પડ્યું. મોંફાળ પોરી કરીને જારું મારી આસપાસ ઘૂમરીએ ચડ્યું. હું જારાની રૂપેરી જાઈને જોઈ રહ્યો. જારાના અંગોમાંથી ઝરતા રસોની સુગંધ મને ગમી. મન લોહીજાણ અવસ્થામાં ઊંચું ઊંચું થઈને જાળામાં ડોકું કાઢવા લાગ્યું. મારો દેહ ધીરે ધીરે જારામાં લપેટાતો ગયો. જારામાં અનેક આકારો ઉલટાચુલા થઈને એકબીજામાં ભરવા લાગ્યા. માની કેડમાં બેઠેલો છોકરો માની છાતીમાં મોં છુપાવીને મમતાની સોડમ લઈ રહ્યો હતો. જારાની ફરતે ભડો લઈ રહેલો ચમકતો ચહેરો હવે લીમડા પાસેથી ખસીને ઘરના નેવા લગી આવી ગયો હતો. હું જારામાં બરાબર ભીણાયો હતો. મારી ચીસો મને સંભળાતી નહોતી. ખાલી ખંભ લાગતા મારા દેહના ખોખામાં મન પ્રવેશ્યું ને જારું ઉડ્યું પવન વેગે સીધું પડ્યું ઘરના નેવામાં.
હું ક્યાંય સુધી પાંચે પાંચ સુપારીઓ સામે તાકતો રહ્યો. પવન જોર જોરથી વાઈ

0: રહ્યો હતો. સોપારીઓ એની મેળે રગડવા લાગી. એની આજુબાજુ પથરાયેલા મારાના મણકા હવે મને નિસ્તેજ લાગી રહ્યા હતા. મેં ઝડપભેર બધી વસ્તુઓ એકઠી કરી બગલ થેલામાં ભરી. ઊભો થયો, બગલ થેલો ખભે ભરાવ્યો. એકાએક ઘેઘોર વૃક્ષ પરથી કોઈ પંખી મારા ઉપર ચરક્યું. હું ભડક્યો. મારા ભગવા વસ્ત્રો ગંદા થયા હતા. બગલ થેલામાંથી એક કપડું કાઢી વસ્ત્રો પર ઘસવા લમાડ્યું. ઝડપે સલાક લાગેલા ડાઘ કેમે કરી જતા નહોતા. હવે મારા ભગવા વસ્ત્રોમાં કારા કારા ડાઘ પડી ગયા હતા. હું લંગાતા પકડીને ચાલ્યો. ચોક્કસ દિશા નક્કી નહોતી. દક્ષિણ દિશા તરફ ચાલુ તો ઉત્તર દિશા પુકાર પાડી પાડીને મને બોલાવતી હતી. હું અડફેટો ચાલીને ઊભો રહ્યો. મેં મારી ભીતરમાં દ્રષ્ટિ કરી. બધું સલામત હતું. તો હું આગળ વધવા કેટલોય મથ્યો પણ મારાથી ડગ માંડી જ શકાય નહીં. હું નિઃસહાય થઈને બેસી પડ્યો. હવે મારા ભગવાન પર પડેલા કારા ડાઘને ભૂંસવા હું મરણો થઈને જંગે ચડ્યો.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહન પરમાર લિખિત પ્રસ્તુત મારી નવલિકા, જેનું શીર્ષક હતું જાળું.
2: असली चाइनीज स्वाद का जादू अब आपके शहर वापी में.
3: जोरियाक प्रस्तुत करता है ऑथेंटिक वॉक एंड वंडर,
2: जहां हर डिश में है ओरिजिनल चाइनीज फ्लेवर्स का कमाल और परफेक्ट वॉक का स्वाद.
3: अपने परिवार और दोस्तों के साथ इस खास फूड फेस्टिवल का आनंद लीजिए.
2: मौका है सिर्फ 14 से 28 जून तक. ऑथेंटिक चाइनीज स्वाद का असली जश्न आपका इंतजार कर रहा है.
4: जोरियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में.
5: मित्रो, आप सुन रहे हो आकाशवाणी ना दमण केंद्र नु प्रसारण. હવે સાંભળીએ પોપ સંગીત. કલાકાર છે ફાલ્ગુની પાઠક.

કલાકાર ફાલ્ગુની પાઠકને હમણાં સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે યુવાવાણી કાર્યક્રમ થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કેટલાક ગેરફિલ્મી ગીતો. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલ નાઝીર બનારસીની આ રચનાથી.

મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: ત્રણ મહિનામાં પૈસા ડબલ,
1: વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ.
0: શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા.
2: અને કાલે હશે પણ નહીં.
3: તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે?
0: આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ.
4: અને આરબીઆઈ કહે છે, તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે.
2: અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો.
4: અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામત, વયમર્યાદામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
6: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વન રક્ષક તેમજ વનપાલ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
5: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.

0: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં બે ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધિ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે બીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળને રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિની પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73%નો વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80 થી 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના 7 આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે 2 અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. QR કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે ST નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા EBTM મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું, ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. મારુતિ સુઝુકી રાજ્યની 5 ITIમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેઓ વિકસિત

0: ઉપસ્થિત રહેલા ઓટોમેટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના બે આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવસેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
1: અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભરતનગર વિસ્તારમાં 2 વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા, નિરપણ, ખાટાઆંબા, મોલાઆંબા, આંકલાચ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહિવત શક્યતાનો હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 22 जून से लेकर अब 28 जून तक हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं. भारी बरसात का संभावना रहेगा. जैसे सूरत, नवसरी, बलसाट, दांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ अधिकतम तापमान है. इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પુલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2થી વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પુલ બીની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1થી હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપે સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપે વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ, જે અંતર્ગત આજે આપ સાંભળશો નર્સરીનો વિકાસ અને તેમાં ધ્યાનમાં લેવાની બાબતો. એ વિશે અશોકભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
4: મિત્રો, આપણા ખેતી પ્રધાન દેશમાં કૃષિનું ઘણું મહત્વ રહેલું છે. દરેક વિસ્તારના હવામાન અને જમીનના પ્રકાર અનુસાર વિવિધ ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. શાકભાજી પાકો, ફૂલ પાકો અને ફળ પાકોનું પણ ઘણા ખેડૂતો દર વર્ષે વાવેતર કરે છે. આમ જુદી જુદી ઋતુ અનુસાર એમને શાકભાજી પાકો, ફૂલ પાકો અને ફળ પાકો છોડની જરૂરિયાત રહે છે. આ છોડોની જરૂરિયાત માટે એ લોકો નર્સરી ઉપર આધારિત હોય છે. આમ નર્સરીઓની જરૂરિયાત

0: વધતી જાય છે, જેથી કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ નર્સરી વ્યવસાયની અંદર આગળ વધવાની શરૂઆત કરી છે. આજે ઘણી નર્સરીઓ અસ્તિત્વ ધરાવે છે. નર્સરીઓની અંદર શાકભાજી પાકો અને ફૂલ પાકોના ધરું તૈયાર કરવામાં આવે છે, ફળ પાકોની કલમો પણ તૈયાર કરવામાં આવે છે. હવે ધરું વાળ્યું કઈ રીતે અને કઈ પદ્ધતિથી તૈયાર કરવું એ જાણવું ખૂબ જરૂરી બાબત છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામના પ્રગતિશીલ ખેડૂત અને નર્સરી સંચાલક અશોકભાઈ પટેલ પાસેથી નર્સરીનો વિકાસ અને એમાં ધ્યાનમાં લેવાની બાબતો એ વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ અશોકભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અશોકભાઈ, આપ આ નર્સરીની અંદર કઈ રીતે જોડાયા એના વિશે આપ મિત્રોને જણાવશો?
1: મારે છે ને એમ પેલું મેં કૃષિ ડિપ્લોમા કરેલું, ખેતીવાડી ડિપ્લોમા, એટલે ત્યાંથી પછી થોડીક કંપનીમાં નોકરી કરી, બાહેર કંપની જવાની. પછી મને આ ચીજ હવે પોતાનો ધંધો ચાલુ કરવો જોઈએ એમ, એટલે ધીરે ધીરે પછી અમે, પેલા તો અમારા પર પાણી ઓછું હતું, 500 લિટર જ, તેમાંથી અત્યારે અમારે પાણીની શક્તિ બી છે. નગરવાડી અત્યારે રીંગણ, મરચી, ટામેટા, કોબી, ફ્લાવર નું સિઝન પ્રમાણે વાવેતર કરીએ.
0: તો આ જે નર્સરી આપે વ્યવસાય શરૂ કર્યો અને નર્સરી આપે વિકસાવેલી છે, તો આ કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે આ નર્સરી?
1: આ અમારે 20 ગુંઠામાં જેવું છે, એટલે સિઝન પ્રમાણે છે ને, મતલબ અલગ અલગ નાખે. પેલા મતલબ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મરચીમાં ધરું ચાલે, પછી સપ્ટેમ્બર ઓક્ટોબર એ પ્રમાણે કોબી, ફ્લાવર એ પ્રમાણે, એટલે રીંગણ આખું વર્ષ જ ચાલે.
0: તો આપની જે આ નર્સરી છે, તો એમાં ધરું જયારે તૈયાર કરવાનું હોય તો એમાં જમીનમાં કઈ રીતે તૈયારી કરવાની રહે છે એના વિશે?
1: અમે એકદમ સાદી, એટલે પ્લગ નર્સરી નથી અમારે, અમે એમ મતલબ ક્યારા પદ્ધતિ જ બનાવીએ, એટલે પેલા તો અમે કોદાળીથી ગોળીને જમીન મતલબ ભરભરી કરી નાખીએ હાથથી આ કરીને, અને પછી બિયારણ જોડે ડીએપી નાખી દઈએ પાયામાં, અને પછી બિયારણ નાખીએ, પછી ઉપર થોડી થોડી માટી ઉપરથી અળસિયાનું ખાતર નાખી દઈએ, માટી અથવા અળસિયાનું ખાતર, એટલે જમીન બરોબર રહે, એટલે જર્મિનેશન સારું આવે એમ.
0: તો આ ધરું જયારે તૈયાર કરવાનું હોય તો એના માટે બીજ બહુ જરૂરી હોય છે, તો કેવું બીજ લેવાનું રહે છે?
1: આ એમાં શું છે, મરચી માસે ઈગલ વેરાયટી અમારા વિસ્તારમાં ચાલે, પછી રીંગણ માસે દેશી ગુલાબી પણ જાય એ, ને હાઇબ્રિડ ગુલાબી 143 આવે સંગ્રહ કંપનીનું, ને ટામેટીમાં આ સિઝન ટર્ન આવે એબીન એ નાખીએ, એટલે આ પ્રમાણે નાખીએ એમ અલગ અલગ કંપનીનું એમ.
0: આ જે બીજ છે તો એ આપ બીજે ક્યાંકથી લાવો છો?
1: અમે આ છે ને મતલબ રીંગણ, મરચી એના ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ રહે, એટલે મતલબ ખેરગામથી જ લાવીએ, પણ અલગ અલગ જગ્યાએ છે, રીંગણનો અલગ, મરચીનો અલગ, એમ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી આપણને થોડું રિઝનેબલ ભાવે મળે, ને અમારે શું છે ઘણું ખરીદવાનું રહે, મતલબ મરચીનું 2-3 કિલો, પછી આખા વર્ષમાં મતલબ રીંગણનું 25-30 કિલો જાય, એટલે અમને ખેરગામથી લાવીએ એમ પ્રતિ એકરમાંથી.
0: આ ધરું વાળ્યું જયારે તૈયાર કરવાનું હોય તો જે એનું જમીન તૈયારી કરવામાં આવે, તો એમાં બીજનો જે દર જાળવવાનો હોય તો કેવી રીતે જાળવવાનો રહે છે, જણાવશો એના વિશે?
1: બીજનો દર તો અમે હો અમારા મતલબ પદ્ધતિ એટલે હું સાદી પદ્ધતિ થી કરે, ત્યારે અમે મતલબ હાથથી જ નાખી દઈએ એમ, અમને મતલબ ઘણા વર્ષે આ થઈ ગયેલો અનુભવ, એટલે અમારા હિસાબે થોડું અંતર એમ કઈ આ એનું અંતર જેવું નહીં રહે, પણ એમ હાથથી નાખીને એમ અમને સેટિંગ પ્રમાણે આ કરીએ. એમાં અમારે છે ને ક્યારા 3-3.5 ફૂટમાં જેવા ફોરા ના આવે, ને જમીન અનુસાર મતલબ અમારું હું કઈ રીતે સિઝન ચાલે એના પ્રમાણે નાખીએ એમ, એમ તો 3.5x20 ફૂટમાં બી બનાવીએ, પછી 5 ફૂટમાં બી બનાવીએ એ રીતના.
0: બીજથી જયારે આ ધરું તૈયાર કરવાનું હોય તો એમાં આમ જંતુનાશક દવાનો પટ આપવામાં આવે છે ખરો?
1: અમે મતલબ જંતુનાશક દવાનું નહીં આપીએ, અમે બિયારણ હાઇબ્રિડ આવે ને, એટલે ડાયરેક્ટલી આ જ કરી દઈએ, સ્વિંગ નાખી દઈએ, ને પછી અમે જયારે ઉગી નીકળે ત્યારે પ્રોપર ઓક્સિક્લોન આ ડ્રિંકિંગ આપી દઈએ એમ.
0: આ બીજ ઉગી નીકળ્યા પછી કેટલા દિવસ પછી આ ડ્રિંકિંગ?
1: 4-5 દિવસમાં આપી દેવું પડે, 4-5, એટલે એમાં શું છે કે ચોમાસામાં 4-5 દિવસ ઊંઘી નીકળે, અને શિયાળામાં 7-8 દિવસ નીકળી જાય એમ નીકળતા, એટલે શિયાળામાં 7-8 દિવસ પછી ડેન્ટિંગ હતી નીકળી આવે ત્યારે, ચોમાસામાં 4-5 દિવસ પર.
0: આ બીજ નાખી દીધા પછી એમાં જે પિયત આપવાનું હોય તો એ ક્યારે અને કેટલી વાર આપવાનું રહે છે?
1: એમાં શું છે કે જે અમે શું છે ટાંકીથી એક ઝારા જ રાખેલા, ઝારાથી ગાંઠીએ, ઝારા મતલબ ટાંકીમાં જોઈન્ટ કરેલો, એટલે અમે એમ તો જયારે રૂમ અભી ઊંઘે ત્યાં સુધી અમે દરરોજ જ પાણી આપીએ, દરરોજ એમ એકદમ.

0: એમને સંપૂર્ણ કામ કે એકદમ ઊંઘી નીકળે એટલે દરરોજ જ જેવું આપવું પડે એમ. એવું પછી નીકળ્યા પછી મતલબ 2-3 દિવસ ને અંતર આપીએ પાણી.
1: આ બીજ વાવ્યા પછી એનું જે ઉગાવ છે તો કેટલા દિવસમાં આમ જોવા મળે છે?
0: મતલબ શિયાળામાં 7-8 દિવસમાં જોવા મળે ને ચોમાસામાંથી 4-5 દિવસમાં જોવા મળે એનો ઉગાવો.
1: એના કેટલા દિવસ પછી એના છોડ રોપણી માટે તૈયાર થઈ જતા હોય છે?
0: હા છે ને ચોમાસામાં 20-25 દિવસમાં બિલકુલ દર તૈયાર થઈ જાય ને શિયાળામાં મતલબ 30-35 દિવસ લે ગ્રોથ ઓછો રહે.
1: આ બીજ નું વાવેતર કરવામાં આવે તો ક્યારે ક્યારે નું વાવેતર કરવામાં આવે?
0: એમાં મતલબ મરચી નું ઓગસ્ટ સપ્ટેમ્બર માં એનું વાવેતર કરવામાં આવે ત્યારે મતલબ ખેડૂત ની માંગ વધારે રહે મરચી નું જરૂર. ને મતલબ આ ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલે ને રીંગણ તો મતલબ આખું વર્ષ જ ચાલે એમ. રીંગણ કોબી ફ્લાવર છે તો ઓગસ્ટ થી મતલબ નવેમ્બર સુધી જેવું ચાલે. નવેમ્બર ડિસેમ્બર સુધી ફ્લાવર.
1: ચોમાસાની ઋતુ હોય તો ત્યારે વરસાદ ઘણો આવતો હોય તો એ સમયે આ ધરુવાળીઓને કઈ રીતે આમ રક્ષણ આપવામાં આવે છે?
0: અમે છે ને સાદી પ્રજાતિથી બનાવેલા છે મંડપ વાંસના. એના ઉપર ચોમાસામાં અમે એક સિઝન ચાલે ને એ પ્રકારનું પ્લાસ્ટિક લઈ લઈએ એટલે વરસાદ મતલબ લાગવા નથી દેતા એને એટલે એનાથી રક્ષણ માટે એટલે એક વર્ષ જેવું ચાલે એ મંડપ બનાવેલા છે વાંસના. એના ઉપર પ્લાસ્ટિક આકાર દઈએ.
1: અને ત્યારે વધારે પડતું જયારે ઠંડુ વાતાવરણ હોય ચોમાસામાં અને બીજ ને ઉગવા માટે એને થોડી ગરમી પણ જોઈતી હોય તો ત્યારે એના માટેની કેવી રીતે અનુકૂળતા?
0: એના ઉપર અમે શું કરીએ શિયાળામાં એ પ્રમાણે કાપેલી જ રહે અમારી નેટ એટલે ત્યારે ઉગવા માટે અમે એના ઉપર નેટ આવે ને નેટ એ ઉપર
1: કેટલો ખર્ચ થાય છે અને ખેડૂતોને કેટલી કિંમતમાં આ છોડો આપવામાં આવે છે?
0: 1 કિલો ના 16,000 રૂપિયા જેવા પડે ને મરચી ના છે તો 65,000 રૂપિયા જેવું આ થાય કિલો ના. એટલે અમે છે તો રીંગણ ના ઘરું 1 ના 1 રૂપિયામાં વેચીએ ને મરચી નું 2 રૂપિયામાં ને ટામેટી વૈશાલી ખરીને 2 રૂપિયામાં એ રીતના વેચીએ.
1: તો આ શાકભાજીના ધરુ સિવાય આપ ફૂલ છોડ માં કઈ વેરાયટીઓ આપને ત્યાં ઉપલબ્ધ છે?
0: અમે છે ને વેજીટેબલ માં મતલબ શાકભાજી નું આ ધરું ઉગાડી આટલું જ કરીએ બીજું ફૂલ છોડ નું અમારે પર નથી.
1: આપને ત્યાં જે આ નર્સરી નું જે કાર્ય છે તો એના માટે જુદા જુદા કાર્યો માટે આપે માણસો રોકેલા છે ખરા?
0: એટલે અમારે શું નર્સરી નું નિંદામણ કરવાનું રહે નાખવાનું રહે અલગ અલગ મતલબ છોડ ઉપાડે આ લોકોને છોડ ઉપાડે એટલે 4-5 માણસ મતલબ ડેલી ચાલુ રહે તો સીઝન ઓફ થઈ જાય ત્યારે 2-3 લેબર જોઈએ.
1: જયારે હવામાન માં ફેરફાર આવે તો ત્યારે આ વ્યવસાય ની ઉપર આમ અસર થાય ખરી?
0: ત્યારે એમાં શું છે કે છોડ તૈયાર થઈ જાય પછી શું છે વાતાવરણ એટલે વરસાદ વધારે રહે તો સિઝન લંબાઈ જાય. સિઝન લંબાઈ જાય એટલે છોડ મોટા થઈ જાય એટલે આ વધારે પડતી કાળજી રાખવી પડે એની. એટલે વરસાદ નું મતલબ થોડુંક હવામાન જે આગાહી પ્રમાણે બી ચોમાસામાં તો આગાહી બહુ ધ્યાનમાં રાખવી પડે. અત્યારે તો હું આગાહી નું બધું મોબાઈલ માં ને એવું બધું અત્યાર છે એટલે એના આધારે અમે એ પ્રમાણે જ ચેકિંગ કરીએ એમ. એટલે છોડ મતલબ વધારે દિવસમાં પણ નીકળી જાય એ ચોમાસામાં ખાસ કાળજી રાખવી પડે.
1: તો આપને ત્યાં જે આ શાકભાજી ને એનું છોડ લેવા માટે જે લોકો આવે છે તો એ કયા કયા વિસ્તારના લોકો લઈ જાય છે?
0: અમારા ખેરગામ તાલુકો છે, વાસદા, ધરમપુર, કપરાડા આ સાઈડ ના આવે ખેડૂત.
1: ઘણી વાર આ જયારે એ લોકોને વધારે છોડ ની જરૂરિયાત થતી હોય તો આપ કઈ રીતે એમને છોડ આપો?
0: એટલે અમારો વિસ્તાર એવો છે એ મતલબ નાના ખેડૂત છે એટલે અહીંયા કઈ બુકિંગ સિસ્ટમ જેવી નથી એમ. મતલબ નાના જે ખેડૂત કરો ને એ રોજને મતલબ કઈ બુકિંગ બી નહીં ને અમારા દર વર્ષે વેચાણ થાય એ આધારે જ નાખીએ એમ. એટલે બુકિંગ જેવું અમારે ત્યાં નથી એમ. એટલે ખેડૂત ને અમારે સિઝન હિસાબે ખબર કે માંગ ક્યારે આરે એટલે અંદાજ જ નાખીએ કે અમુક આ સિઝન આટલા છોડ નીકળે એમ એ પ્રમાણે જ નાખીએ બુકિંગ જેવું નથી એમ.
1: આ નર્સરી ની અંદર આમ રોગ જીવાત કોઈ વાર જોવા મળે છે ખરા?
0: રોગ જીવાત માં તો હું આ ધરવાડ નું કરું ને એના માટે તમે ઉપર આખી દે શરૂઆત થઈ જાય એટલે મતલબ આ ફૂગ નું તમે પ્રશ્ન આવવા જ નહીં દે ને કોઈક વખત ઈયર નો પ્રોબ્લેમ રહે મતલબ સરકાર કરી દે.
1: હમણાના સમયમાં આ નર્સરી એનું કેવું મહત્વ રહેલું છે એના વિશે આપ જણાવશો?
0: સરળતાથી તો અત્યારે તો હું એને થોડીક કાળજી વધારે રાખવી પડે. હવે ખેડૂત શું છે 500,000 કે મતલબ લેવા જાય તો એક પેકેટમાં 10 ગ્રામ ના જે વેરાયટી છે તો 150 રૂપિયા પેકેટ એટલે 500 નાનો એટલે એને પેલું ની 1800 વાળું લે, તેના કરતા તો શ્રી નર્સરી માંથી ખરીદી લે, એટલે અમારે તો એકદમ નાના ખેડૂત ને, એટલે આ લોકો મોટા ભાગે મતલબ

0: જેમાં જોડાયેલા છો ખરા?
1: નહીં, નર્સરી સિવાય નહીં, નર્સરી એજ અમારું. એગ્રો તો અત્યારે ચાલુ કર્યું 4-5 મહિના, એટલે અમારું શું છે પોતાનો મતલબ રૂમ ને એવો છે, એટલે એમાં હું ફાર્મર થયા અમારે ત્યાં મતલબ ડેલી 25-30 મતલબ સિઝને 100-150 દરજર રે ખેડૂત, એટલે એને હિસાબે અમે ચાલુ કર્યું. એમ
0: આ જે શાકભાજીના છોડ તૈયાર કરો છો આપ, એટલે આખું વર્ષ એમાં કાર્યરત આપરે છો?
1: એટલે એમાં શું સિઝન પ્રમાણે હવે કોબી ફ્લાવર નું ખરું ને, મતલબ નવેમ્બર ડિસેમ્બર આ થઈ જાય, એટલે રીંગણ નું આખું વર્ષ જ જરૂર વેચાણ ચાલુ રહે.
0: અશોકભાઈ, આપના પરિવાર વિશે આપ માહિતી આપશો?
1: અમારા પરિવારમાં અમારી મિસિસ છે, એક છોકરો છે એનો માં ભણે ને બેબી છે 7મા ધોરણમાં.
0: આજે નર્સરી શરૂ કરી તો આમ એની તાલીમ લીધી છે આપે?
1: તાલીમ માં તો અમે મતલબ ડિપ્લોમા કરેલું હતું, ને જે બાયર કંપનીમાં અમારે R&D એટલે જે સંશોધન વિભાગ ખરો ને બાયર કંપનીમાં, એમાં મતલબ ડાંગર વિશે જ અમે કામ કરેલું 6-7 વર્ષ જેવું, એટલે એના આધારે પછી વિચાર આવ્યો કે ચાલો ને આપણે બી દરરોજ ખેડૂત ને આ કરતા છે, તો પછી વિચાર આવ્યો કે એના લીધે પછી ધીરે ધીરે અમે આ કરેલું નાખવાનું.
0: અશોકભાઈ, આપે અમારા મિત્રોને નર્સરીનો વિકાસ અને એમાં ધ્યાનમાં લેવાની બાબતો વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
2: શ્રોતા મિત્રો, ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નર્સરીનો વિકાસ અને તેમાં ધ્યાનમાં લેવાની બાબતો, એ વિશે અશોકભાઈ પટેલની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર આરતી મુનશીના સ્વરમાં મીરાબાઈની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મીરાબાઈની રચના. ગાયક કલાકાર હતા આરતી મુનશી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સુંદર મજાનો ગરબો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગરબો. ગાયક કલાકાર હતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને રચના હતી અવિનાશ વ્યાસની. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે ગુજરાતીમાં સમાચાર થોડી જ વારમાં.

આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતારમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્ત તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ ગદીર નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિલિયન લેમા તાડેસે સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતારમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંડન મઠના ઉચ્ચ મઠાધિપતિ ખાંબા નોમુન ખાન ગેશે લહરંપા દેઝાવાઝાન જોર સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતારમાં તેમના મંગોલિયન સમકક્ષ બટસેતસેક બટમુંખ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણિયા વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર

0: લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને સ્થળાંતર પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
1: मैं उन सभी परिजनों के प्रति जिन्होंने अपने परिवार के उन नौजवानों को खोया है उनके प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं और इस पूरे मामले के लिए मैंने उत्तर प्रदेश के पुलिस महानिदेशक और अपर मुख्य सचिव गृह को भी कहा है कि वे स्वयं मौके पे जाकर के इसकी रिपोर्ट प्रस्तुत करें जिससे इस पूरे मामले की तह में हम जाकर के दोषियों को सजा दे सकें.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિએ હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે આ નવી જગ્યાઓમાંથી 33% અનામત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂકોનો સમાવેશ થાય છે. નોકરી માટે સરકાર ઉપલી વય મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે. જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% અનામત રજૂ કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો. રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શ્રી સ્ટાર્મરે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલાં નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બારામ સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બારામે રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ફીફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું. આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2થી ડ્રો રમાઈ. આ પહેલા

0: એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સરકારે દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી બાનભી સંજયકુમારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને તેની પ્રગતિનું રક્ષણ કરે છે. મંત્રીએ નવી દિલ્હીમાં સીઆઈએસએફના નવા ફોર્સ હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ સીઆઈએસએફના પ્રોજેક્ટ મેનની પ્રશંસા કરી, જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.